નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ

0: ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમની આ યાત્રામાં આપણે ગીતાને સમજવાનો પ્રયત્ન કરતા કરતા ચોથા અધ્યાયના લગભગ 16મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. છેલ્લે આપણે જોઈ રહ્યા હતા કે કૃષ્ણ એમ કહે છે અર્જુનને કે ત્રણ શબ્દો જરા ધ્યાનમાં લે, કયા ત્રણ? કર્મ, અકર્મ અને વિકર્મ. આની ચર્ચા દર્શનોમાં થઈ છે. ગીતાની અંદર તો આ ત્રણ શબ્દોની ચર્ચા જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી રીતે ગહનતાપૂર્વક કરી છે. આપણે એને આપણી રીતે વ્યવહારિક રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કર્મ, અકર્મ અને વિકર્મ. કૃષ્ણ તો એમ કહે છે કે આની અંદર કવયોપ્યત્ર મોહિતા, વિદ્વાનો પણ પંડિતો પણ આની અંદર ગોથા ખાય છે, કર્મ અકર્મ અને વિકર્મને સમજવામાં, કારણ કે શબ્દો જેવા છે. સાદી રીતે આપણે સમજીએ તો કર્મ જે છે એ તો શરીરથી, ઇન્દ્રિયોથી, મન બુદ્ધિથી, એનાથી જે થાય છે એને આપણે કર્મ કહીએ છીએ.

સાધારણ રીતે કોઈ ચાલે છે, કોઈ બેસે છે, કોઈ ખાય છે, કોઈ દોડે છે, અને આપણે કર્મ, એટલે કર્મ થાય છે એ શેનાથી થાય છે? શરીર અને ઇન્દ્રિયોથી, મોટા ભાગે કર્મેન્દ્રિયોથી. પણ એ કર્મ કેવું છે એ આપણને ખબર કેવી રીતે પડે? એક જ કર્મ કોક વખત સાત્વિક ભાવ વાળું હોય, કોઈ વખતે રાજસ ભાવ વાળું હોય, કોઈ વખતે તામસ ભાવ વાળું હોય. ના કરવી સારું કામ છે, સાત્વિક કર્મ છે. પણ પૂજન અર્ચન કરતી વખતે ચોક્કસ ધ્યેય રાખીને આ પૂજન કરવાથી આ ફળ મળશે એવું જો મનની અંદર વિચાર ચાલતો હોય તો એ કર્મ એ જ કર્મ છે, પણ રાજસ થઈ ગયું. અને કોઈ માણસ આવું કર્મ કરાવતો હોય કોકને પાડી દેવા માટે, દુશ્મનને, કોઈ વ્યક્તિને દુશ્મન ગણીને એને પાડી દેવા માટે થઈને એ જ કર્મ કરતો હોય, પૂજન અર્ચન નું કર્મ ચાલતું હોય, તો એ તામસ કર્મ થઈ ગયું. દાન આપવું કેટલું સરસ કર્મ છે. કોઈ સરસ મજાની શિક્ષણ સંસ્થાને સારી રીતે ચલાવવા માટે કોઈ દાન આપે તો દાન એ તો સરસ કર્મ છે. દાન કરવું જોઈએ એવું શાસ્ત્રોક્ત કર્મ છે. શાસ્ત્ર વિહિત કર્મ ન હોય એની આપણે વાત કરતા જ નથી. સારું કર્મ છે, જેને શાસ્ત્રોએ સારું કર્મ ગણાવ્યું છે એવું કર્મ છે દાન કરવાનું. પોતાની પાસે પૈસો છે, એ પૈસામાંથી એક ભાગ દાન માટે કાઢ્યો, કર્મ સારું થયું. દાન કરીને દાનનો કોઈ એની અંદર પોતાનો અહંકાર ના રાખ્યો હોય તો સાત્વિક કર્મ છે. પણ અપેક્ષા રાખી હોય કે સંસ્થાને માથે અમારું નામ લખાય તો અમે આટલા રૂપિયા આપીએ દાનમાં, અને એમાં ક્યારેક સ્પર્ધા થઈ જાય જેના વધારે એનું નામ લખાય એવું થાય, તો દાનનું જ કર્મ છે. સારું કર્મ હોવા છતાં રાજસ કર્મ થઈ ગયું. એટલે કર્મ જે શરીર અને ઇન્દ્રિયોથી થાય છે એની સાથે મન કયા ભાવથી જોડાય છે, અથવા તો બુદ્ધિ કયા ભાવથી જોડાય છે? સાત્વિક ભાવથી, રાજસ ભાવથી, તામસ ભાવથી જોડાય છે. એને આધારે કર્મ આપણને અલગ અલગ પ્રકારના ફળ આપનારું દેખાય. સાત્વિક કર્મની વાત જુદી છે, રાજસ કર્મ એનું ફળ આપશે, પ્રતિષ્ઠા માન મોભો આપે. પણ પ્રતિષ્ઠા માન મોભો મળે તે માટે એ જ કર્મ કરવામાં આવ્યું હોય તો એ મધ્યમ પ્રકારનું કર્મ થઈ ગયું. સારું હોવા છતાં બંધન કરતા થયું. એટલે આપણે આપણી જાતને પોતે જ એક પ્રકારના બંધનમાં બાંધી પ્રતિષ્ઠાના, માનના, મોભાના એવા સરસ મજાના શું કહેવાય બંધનમાં બાંધી કર્મ મોક્ષ આપનારું ના થયું. તો જે શાસ્ત્ર વિહિત કર્મ છે એ પણ જો એનેથી મળવાના ફળ તરફ આસક્તિ રહિત હોય તો એ કર્મ સાત્વિક કર્મ થયું, અને એ કર્મ અકર્મ બની ગયું. કર્મ કર્યું હોવા છતાં એ કર્મ એને લેપનારું ના બન્યું, અલિપ્ત રહેનારું બન્યું. કર્મ કરવા છતાં નથી કરતો, આવી એક પરિસ્થિતિ પેદા થાય. કર્મ કરે છે અને છતાં કર્મ નથી કરતો. સાદી સીધી વાત છે કે આપણે કર્મ કરીએ છીએ ત્યારે આપણા અંગોથી કરીએ છીએ. આ અંગો તો ઈશ્વરે આપણને આપ્યા છે, ઇન્દ્રિયો ઈશ્વરે આપણને આપી છે, મન બુદ્ધિ ઈશ્વરે આપણને આપ્યા છે, અને એટલે એ જે વસ્તુ છે એ આપણી પોતાની નથી, અને આપણી પોતાની જે વસ્તુ નથી એનો ઉપયોગ આપણે આપણા પોતાના માટે કરીએ તો એ બંધન કરતા થાય જ થાય. એ મારું નથી ને, મારે એને, મેં બીજાને એની પાસેથી લીધેલું છે, પ્રકૃતિ પાસેથી, તો એને હું પાછું સોંપી દઉં છું તો એની

ફાધર મને કઈ એમાં કઈ હું વધારાનું કામ કરતો નથી. યદ યદ કર્મ કરોમિ તદ તદ અખિલમ શંભો તવ આરાધનમ. મારા માટે, મારા હિત માટે, મારે પ્રાપ્ત કરવાના ચોક્કસ ફળને માટે આ કર્મ જો નથી થતું અને માત્ર બીજાને માટે થાય છે, નિસ્વાર્થ ભાવે થાય છે, અલિપ્ત ભાવે થાય છે, કર્તવ્ય ભાવનાથી થાય છે, તો એ કર્મ કર્મ હોવા છતાં અકર્મ છે. તો કર્મ અને અકર્મ વચ્ચેનો ભેદ અભેદ છે. ફલાશક્તિથી થયું હોય તો એ કર્મ બંધનરૂપ થાય છે, પણ એ જ કર્મ ફલાશક્તિથી ન થયું હોય તો ગીતામાં એને અકર્મ કહ્યું છે. આ કર્મ અને અકર્મ વચ્ચેનો ભેદ જુઓ, અભેદ છે અને છતાં ભેદ છે, ભેદ છે અને છતાં અભેદ છે. વિકર્મની વાત આ એક શ્લોકમાં કર્યા પછી પછી ફરતી કરતા નથી. આના પછીના શ્લોકમાં કહે છે કે કર્મ અકર્મ અને વિકર્મ જાણવું જોઈએ. તો કર્મ અને અકર્મ એ બે તો લગભગ એક જ છે. નિસ્વાર્થ ભાવે બીજાને માટે થઈને કરવામાં આવેલું કર્મ તે મોક્ષ આપનારું છે, તે બંધનમાં નહીં નાખનારું છે, અને માટે તે અકર્મ છે. જે કર્મ છે તે જ અકર્મ પણ છે. એટલે પછીના શ્લોકમાં એમ કહ્યું કે કર્મણો હિયપી બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ. 17મો શ્લોક છે. કર્મણો હિયપી બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિ. કહે છે કે કર્મ અકર્મ અને વિકર્મ આ ત્રણેયની બાબતમાં પૂરેપૂરું જ્ઞાન મેળવીને પછી આપણે જો પ્રવૃત્તિશીલ બનીએ તો આપણને કર્મ બંધનરૂપ બને નહીં. બાકી તો નિયમ સાદો છે, કર્મ કરો એવું ફળ પામો, સારું કર્મ કરો સારું ફળ પામો, ખોટું કર્મ કરો ખોટું ફળ પામો. આ તો સાદો સીધો પ્રકૃતિનો નિયમ છે. એ તો તમને નડશે, એ તો તમને ચોક્કસપણે સ્પર્શશે જ. પણ કર્મ કરતી વખતે એ કર્મથી અલિપ્ત રહ્યા તો એ કર્મ કર્મ હોવા છતાં અકર્મ થાય છે. પણ એનથી ઊંધું વિપરીત શાસ્ત્ર વિહિત ખોટું કર્મ કરો, અયોગ્ય કર્મ કરો તો એ વિકર્મ થશે. વિકર્મ શબ્દ આવ્યો નથી પણ જુદી રીતે પછી વાત થાય છે. જેને વિકર્મ ગણતા હોઈએ તે કર્મ અથવા અકર્મ હોઈ શકે. યુદ્ધ કરવું, કોઈને મારવો, એ તો ખોટું કર્મ છે. એવું અર્જુને શરૂઆતમાં કહ્યું હતું કે આ ઘોર કર્મની અંદર મને કેમ જોડો છો, એને એ ઘોર કર્મ લાગે છે. પણ એ શાસ્ત્ર વિહિત કર્મ છે, ક્ષત્રિયનો ધર્મ છે એને કરવાનું છે, દુષ્ટોનો સંહાર કરવાનું કામ પ્રકૃતિએ તમને સોંપ્યું છે એને કરવાનું છે. એટલે ન કરો તો ખોટું કરો છો એ વિકર્મ કહેવાય, કરો તો એ કર્મ કહેવાય. આ જરા સમજવું મુશ્કેલ પડે માટે કહ્યું કે કર્મ ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ગહન છે એમ એટલા માટે જ કહ્યું કે આપણને દેખીતી રીતે બહુ સારું કામ લાગતું હોય અને એ બહુ સારું લાગતું કામ વિકર્મ હોય, ના કરવા યોગ્ય હોય, તમારે નથી કરવાનું અને તમે કર્યું, શાસ્ત્ર વિહિત નથી તમારા માટે અને તમે કર્યું, સમાજના હિતાર્થે નથી સારું દેખાતું હોવા છતાં તમે કર્યું, તો એ સારું હોવા છતાં વિકર્મ બની જાય અને ઘોર હોવા છતાં કર્મ બની જાય. અહીંયા સત્કર્મ ને દુષ્કર્મ ને એવા શબ્દોનો પ્રયોગ કર્યો જ નથી, કરવો નથી. જે કઈ આચરવામાં આવે છે તે કર્મ છે. મનસા બુદ્ધિથી વાણીથી શરીરથી જે કઈ આચરવામાં આવે, પછીથી આ ત્રણેયનો વિભાગ પણ પાડ્યા છે, આપણે જોઈશું પછીના અધ્યાયોમાં. મન તો એની સાથે જોડાય જ છે, બુદ્ધિ એની સાથે જોડાય જ છે, અને બુદ્ધિ અને મન જોડાય છે ત્યારે શરીરથી થતું કામ એની અંદર પેલી સાત્વિક રાજસ તામસ ભાવનાઓ ભળે છે. પણ મૂળ કે મન જે છે એની કામનાથી કર્મ કરવા માટે અંગોને પ્રેરિત

કરતું હોય અને જો કર્મ થાય ચોક્કસ હેતુ માટે કર્મ જો થાય તો એ બંધનકારક બને, પણ જો એ સિવાય થાય અલિપ્ત ચિત્તથી થાય તો એ અકર્મ બને, કર્મ હોવા છતાં અકર્મ. અકર્મનો અર્થ

સમાધિમાં બેસી જઈને તમે બીજાને કઈ રીતે ઉપકારક બન્યા? નથી બન્યા. ત્યાં સ્વાર્થ પણ આવી ગયો, હું મારે માટે કરું છું, મારા મોક્ષ માટે કરું છું. જો એ અહંકાર એની અંદર આવ્યો તો એ કર્મ તમને બંધનકારક બન્યું. સિદ્ધિઓ પ્રાપ્ત કરી મોટી મોટી ગમે એટલી, પણ એ સિદ્ધિઓ પણ બંધનકારક બને છે. એટલે કોઈ ગ્રસ્ત આશ્રમ છોડીને, સંન્યાસ ધારણ કરીને, ગુફાઓમાં બેસી જઈને, તપશ્ચર્યાનું આચરણ કરીને, શરીરને પુષ્કળ કષ્ટ આપીને અને કર્મ કરે, સારું છે, સારું કર્મ છે, પણ એનો હેતુ એના બદલે જો એક ગ્રહસ્થ પોતાના જ ઘરમાં રહીને, ઘરના બધા જ કામોની સાથે જોડાઈને, પોતે ગ્રહસ્થ તરીકે કરવાના બધા જ કાર્યોની સાથે જોડાતો પણ એની સાથે મનને અલિપ્ત રાખીને શુદ્ધ નિસ્વાર્થ ભાવથી પર બીજાને માટે કરવાની પ્રેરણાથી કરે, આપણે એના માટે એક સરસ શબ્દ વાપરીએ છીએ સેવા. સેવા માટે પણ આજ કહેવાયું છે, સેવા ધર્મ પરમ ગહનું યોગી નામ અપ્યગમ્ય, યોગીઓને અગમ્ય છે. એવા ભાવપૂર્વક કર્મ કરવામાં આવ્યું તો એ અકર્મ થયું અને બીજાને હાનિરૂપ થાય એવું કહેવાતું સારું કર્મ કરો તો પણ એ વિકર્મ થયું. એટલે નિસ્વાર્થ ભાવે જો અર્જુન યુદ્ધ કરે, અલિપ્ત રહીને યુદ્ધ કરે, અઘરું છે, પણ એની સાથે પોતાની જાતને આત્માને જોડ્યા સિવાય આ કર્મ મારે કરવાનું છે ને હું કરું છું એ ભાવથી બીજાને માટે કર્મ કરે તો એ કર્મ કર્યું હોવા છતાં અકર્મ થયું અને વિકર્મ ન થયું. એટલે અહીંયા કહ્યું છે કે વ્યક્તિએ કર્મ, અકર્મ અને વિકર્મ આ ત્રણેયને જાણી લેવા જોઈએ, ત્રણેયનો બોધ મેળવી લેવો જોઈએ. બોદ્ધવ્યમ, ત્રણ વખત બોદ્ધવ્યમ શબ્દ આવ્યો. ત્રણેય વખત આ કહે છે કે કર્મ શું છે, અકર્મ શું છે અને વિકર્મ શું છે એ સારી રીતે જાણી લેવું જોઈએ, કારણ કે કર્મની ગતિ ગહન છે. સમજવું મુશ્કેલ પડે એમ છે. જે કર્મ લાગે એ અકર્મ હોય, જે અકર્મ લાગે એ કર્મ હોય, જે વિકર્મ લાગે એ કર્મ હોય ને જે કર્મ લાગે એ વિકર્મ હોય ને આ બધી ગરબડો ઉભી થઈ જાય. એ ગરબડો ઉભી ન થાય એટલા માટે થઈને સારી રીતે, એટલે વારંવાર આની આ વાત ગીતાની અંદર કહેવાય છે. હજુ આગળ પણ આને આપણને કોક વખત એમ લાગે કે આ પિષ્ટપેષણ થાય છે, પણ જરૂરી છે, દ્રઢતાપૂર્વક સમજવું પડે આ, કે જે કર્મ કરીએ તે કર્મ સાથે આપણે આપણી જાતને ન જોડીએ અને એ કર્મ પાછું શાસ્ત્ર વિહિત યોગ્ય કર્મ હોય, ધર્મ વિહિત કર્મ હોય, ધર્મીય કર્મ હોય, ધર્મનો અર્થ આપણે વારે ઘડીએ આગળ વિચાર્યો છે, તો એ કર્મ બંધન કરતા થાય નહીં અને જે બંધન કરતા ન થાય તે કર્મ એ અકર્મ જ કહેવાય. એટલે આ ત્રણેય જાણીને આ કર્મની જે ગહન ગતિ છે એ ગહન ગતિ એને આપણે સમજવી જોઈએ અને પછી આપણા સમસ્ત વ્યવહારો જે છે જગતના એ સમસ્ત વ્યવહારોમાં આપણે જોડાવવું જોઈએ. જરૂરી નથી કે તમે મોટા સંન્યાસી થઈ જાઓ કે મોટા ભક્ત થઈ જાઓ કે મોટા, કઈ જરૂર નથી. બિલકુલ સંસારમાં સરસો રહે ને મન મારી પાસ, આ સંસારમાં સરસા રહેવાનું અને કર્મ કરતા જવાનું એની વાત છે, તો એ કર્મ અકર્મ જ રહેશે. એટલા માટે 18મા શ્લોકમાં કહ્યું

સબુદ્ધિમાન મનુષ્ય છું, એને સાચી બુદ્ધિ પ્રાપ્ત કરી છે. સબુદ્ધિમાન મનુષ્ય છું, સયુક્ત કૃષ્ણ કર્મ કૃત, બધા કર્મો કરતો હોવા છતાં એ યોગી છે. યુક્ત યુક્ત એટલે યોગી. યોગી બનવા માટે કોઈ બીજા મોટા ઘટાટોપ કરવાની જરૂર નથી. યોગી બનવા માટે બીજા મોટા શાસ્ત્રોના અધ્યયન અધ્યાપન ને બધું કરવાની જરૂર નથી. મોટા ત્યાગની વિશેષ વસ્તુઓ કરતા આ કર્મના ફળની ઈચ્છાનો ત્યાગ એ બહુ અગત્યનો છે. કોક વખત એવું પણ થાય કે ત્યાગનો ત્યાગ કરવો પડે. એમ જે માણસ કરી શકે એટલે જયારે કર્મ કરે છે ત્યારે અકર્મ છે, અને જેને અકર્મ કહે છે એ કર્મ થાય છે. તો કર્મમાં અકર્મને અને અકર્મમાં કર્મને જે જોઈ શકે છે અને જોઈ શકે છે એટલે એ પ્રમાણે વર્તી શકે છે એ માણસ સાચું બુદ્ધિમાન છે. ખાલી ઇન્ટેલેક્ચ્યુઅલી કોઈ વસ્તુને તમે ડિરાઈવ કરો એને બુદ્ધિમાન કહેવા એવી વાત અહીંયા નથી. સાચી બુદ્ધિ તમારામાં ત્યારે આવી કહેવાય કે તમે જ્યારે આ સમજી શકો. સમજવાની બહુ સીધી સાદી વાત છે કે કોઈ પણ કામ આપણે કરીએ ત્યારે આપણી પાસે એના સાધનો હોય. દાખલા તરીકે મારે કંઈક લખવું છે તો મારી પાસે કાગળ છે, પેન છે, શાહી છે, આ બધા સાધનો છે. એ સાધનો હોય તો હું લખી શકું, પણ એ સાધનો મારા નથી તો વાત આવી છે કે આપણે જેને કર્મ કરતી વખતે શરીર વગેરેને સાધન છે અને સાધન તો આપણા છે જ નહીં. અને જે મારું નથી અને મારું સમજું તો હું ભૂલ કરું છું. જે મારું છે તે મારું નથી એ અહમ હોવાપણાની ભાવનાનો ત્યાગ કરે, અને પછી જે કર્મ થાય તે બધું કર્મ અકર્મ કહેવાય. એટલે કર્મને ભજો એમ કહીએ ત્યારે કહેવાય છે તો એમ કે અકર્મને ભજો. કર્મ કર એમ જ્યારે કૃષ્ણ કહે ત્યારે એમ કહે છે કે અકર્મ કર, અકર્મ કરનારો થા. અને અકર્મ એ છે કે જે બાંધતું નથી, એટલે કર્મ એ છે કે જે બાંધતું નથી, બંધનરૂપ ન થાય તેવું કર્મ કરે. એ અહીંયા કહ્યું કે કૃષ્ણ કર્મ કૃત, પોતાના બધા જ કર્મો શારીરિક માનસિક કરતો હોવા છતાં તે કર્મ વડે બંધાતો નથી અને કર્મ બંધનરૂપ બનતું નથી તો એ મોક્ષના માર્ગ ઉપર છે. એટલે એ યોગી છે. ગ્રસ્ત હોવા છતાં, બધા કર્મો કરતા હોવા છતાં, બધાની વચ્ચે રહેતો હોવા છતાં એ પોતાના કર્મથી બંધાતો નથી. એનું ફળ એને ભોગવવાનું થતું નથી. આ પ્રકારની એક ભાવના અહીંયા આપણે આગળ બહુ સ્પષ્ટ કરવા માટે એ કહે છે કે એ યોગી છે. યસ્વ સર્વે સમારંભ કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુહ પંડિતમ બુધાહ. બુધાહા જે જ્ઞાનીઓ છે એ કોને પંડિત કહેશે? પોતાની તર્ક શક્તિથી ગમે તેવું સરસ સાબિત કરી શકનારને પંડિત ના કહેવાય. પંડિત્યપૂર્ણ સરસ મજાની વાતો, અઘરી અઘરી લાગે એવી વાતો કરે તે પંડિત છે એમ ના માનશો. કોને પંડિત કહેવાય? તો કહે છે કે યસ્ય સર્વે સમારંભ કામ સંકલ્પ વર્જિતા. સંકલ્પ અને કામના એનાથી મુક્ત હોય. સૌથી પહેલા મનમાં સંકલ્પ જાગે છે અને સંકલ્પ જાગે છે માટે કામના આવે છે. કામના અને સંકલ્પ એ બેની વચ્ચે કાર્યકારણ સંબંધ છે. સંકલ્પ હોય એટલે એના માટે કામના થાય, સંકલ્પ ન હોય તો કામના ન થાય. અને પછી આગળ કહ્યું છે કે સંગાત સંજાય તે કામા કામાત ક્રોધો બીજા

0: क्रोधात भवति सम्मोह, सम्मोहात स्मृति विभ्रम, आपने जोई गया छे। કામનાઓનો નાશ થાય અને કામનાઓનો નાશ ત્યારે થાય કે સંકલ્પનો નાશ થાય। આ બંને સંકલ્પ અને કામનાઓ આ બંનેનો નાશ થઈ જાય અને કર્મ થાય। પછી છોડવાનું નથી, કામના સિવાય કર્મ કરવાનું। કામ સંકલ્પ વર્જિતા, કામનાને બાળી કામનાનો નાશ થઈ ગયો એટલે તમે પછી જે કર્મથી થનારા બંધનાત્મક પેલા છે એનો નાશ થઈ ગયો। યસ્ય સર્વે સમારંભ, જેના બધા જ કર્મો સમારંભો સમ્યક આરભ્યતે, સારી રીતે કરવાના કર્મો, શાસ્ત્ર સંમત કર્મો, યોગ્ય કર્મો, ધર્મીય કર્મો, પણ જો કામના સહિત થાય તો પેલા કહ્યું એમ રાજસ છે। એના સિવાય થનારા કર્મો બરોબર સર્વે સમારંભ કામ સંકલ્પ વર્જિતા, સંકલ્પ અને સંકલ્પ માંથી ઉભી થનારી કામનાઓ એનાથી મુક્ત હોય। કામ સંકલ્પ વર્જિતા તો એ માણસ ને કેવો કહેવાય છે કે જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમ, તે એના કર્મો જ્ઞાનાગ્નિદગ્ધ જ્ઞાનના અગ્નિ વડે બળી ગયેલા છે। સીધા બળી ગયેલા નથી, બળી ગયા એટલે અકર્મ થઈ ગયા। આગળ આપણે જોયું ને કે કર્મ અને અકર્મ, તો જ્ઞાનના અગ્નિથી બળી ગયેલા બની જાય છે। એના બધા જ કર્મો જ્ઞાન રૂપી અગ્નિ થી બળી જાય છે એટલે એ બંધનકારક બનવાના નથી। એવું જેનું ચરિત્ર છે તે જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણમ તમ, તે માણસ જેના કર્મો જ્ઞાન રૂપી અગ્નિ વડે બળી ગયા છે અને બળી જવાને કારણે બંધન રૂપ બનતા નથી, તે તમ આહુહ પંડિતમ, તેને પંડિત કહેવાયો છે। પંડિત સાચો એ કે જે કર્મ કરે પણ કામના યુક્ત ન કરે। આ કામના જે છે, આગળ પણ કહ્યું તું હમણાં થોડા શ્લોકો પહેલા કહ્યું તું કે મોટા મોટો દુશ્મન હોય તો એ કામ છે, કામ એ શક્રોધ એ રજોગુણ સમુદ્ભવા કહ્યું છે, અને એના પહેલા પણ અને હજુ પછી પણ કહેવાના છે। આ કામ જે છે, કામનાઓ એષણાઓ, એ કામનાઓ અને એષણાઓ માણસને કર્મમાં પ્રેરે અને જે કર્મ થાય એ તો બંધનકારક થાય જ થાય, પણ કર્મ કરે છતાં કામના સિવાય કરે, એષણા સિવાય કરે, ધર્મ્ય કર્મ છે એમ સમજીને કરે, તે સાચો પંડિત છે। તમાહુહ પંડિતમ બુધાઃ, તેને જ્ઞાની જનો પંડિત કહે છે, એને જ પંડિત કહેવાય। બાકી તો બધો
1: હવે એક બે મિનિટ નું એક બે મિનિટ આવે
0: તો અહિયાં આ એક વાત આપણે સમજવાની થઈ કે આખી ગીતામાં વારંવાર કર્મની વાત આવ્યા કરવાની છે, તો કર્મ શેને કહેવું, અકર્મ શેને કહેવું, વિકર્મ શેને કહેવું, અને કર્મ ક્યારે અકર્મ બની જાય અને અકર્મ ક્યારે કર્મ બની જાય, અથવા કર્મ ક્યારે વિકર્મ બની જાય અને વિકર્મ ક્યારે અકર્મ બની જાય, આનો બરોબર માણસે સમજણ પૂર્વક અભ્યાસ કરવો પડે। કારણ કે મૂળ વાત, આખી આખી વાત જે છે છેલ્લા શ્લોકમાં આપણે જોઈ તે એ છે કે કર્મ બંધન કરતા છે, પણ કર્મને જ્ઞાન રૂપી અગ્નિથી બાળી દેવાના છે। અને જ્ઞાન છે એ પેલું છે, સાચું કર્મનું જ્ઞાન, કર્મનું સાચું જ્ઞાન એ અગ્નિ છે, તો કર્મથી મળનારું જે દુષ્ફળ છે એ બળી જાય છે। અને કર્મ જે એનું જે પ્રમાણેનું જે કર્મ કરતા હોય, કોઈ માણસે દાન કર્યું

0: મોટું આપણે ઉપર દાખલો જોયો હતો, કોઈ માણસે દાન કર્યું મોટું, પણ દાન કરવા માટે દાન કર્યું છે, મારે શિક્ષણનો પ્રભાવ વધે એ માટે દાન કરવું છે, પણ એની અંદર એને પોતાની જાતને જોડી નથી તો પછી એ બંધનકારક થતું નથી. આપણે જેને સારા કર્મો કહીએ ને એ બંધનકારક તો થાય જ છે, ખોટા કર્મો કહીએ એ પણ બંધનકારક થાય છે. સારા કર્મોના સારા ફળ મળે, પણ એ સારા ફળને પણ એક અંત હોય છે. જેમ આપણે કહ્યું એમ આપણે આપણી પાસેના ઉપકરણો છે એનો પણ કોઈ અંત છે, સાધનો છે ઇન્દ્રિયો વગેરે એનો અંત છે, એ જ રીતે સારા ફળનો એનો પણ અંત છે, કારણ કે આનાથી અંતવંત વસ્તુથી થયા છે, બુદ્ધિપૂર્વક થયા નથી. અને બુદ્ધિપૂર્વક એટલે પેલી બુદ્ધિ, નિષ્કામ કર્મની બુદ્ધિ. નિષ્કામ કર્મ એ જ મહત્વનું છે. એટલે ત્યક્ત્વા કર્મ ફલા સંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. 20મા શ્લોકમાં એમ કહ્યું છે કે માટે ત્યક્ત્વા કર્મ ફલા સંગમ, કર્મના ફળની આસક્તિને છોડીને જે કઈ છે એનાથી તૃપ્ત, નિત્ય તૃપ્ત નિરાશ્રય, એ કશાનો સંસારના આશ્રયથી મુક્ત બનીને કર્મણી અભિપ્રવૃત્તોપી કર્મમાં પ્રવૃત્ત થતો હોવા છતાં, કર્મ કરતો હોવા છતાં, સતત કર્મશીલ થતો હોવા છતાં એ માણસ નૈવ કિંચિત કરોતિ સહ. 20મા શ્લોકમાં કહ્યું કે આમ હોવા છતાં એ કશું જ કરતો નથી, અને કશું જ કરતો નથી એટલે પેલું કર્મ અકર્મ બની ગયું, અને એટલે એને બંધનકારક બન્યું નહીં. આ એક અગત્યની વસ્તુ છે. 20મા શ્લોક સુધી આપણે આજે જોયું છે, 20મા શ્લોક થી આગળ હજુ પણ કર્મની વાત તો કરવાના જ છે, એ આપણે હજી હવે પછીની જે આપણી શ્રેણીની આવશે પ્રકરણ, એ પ્રકરણની અંદર જોઈશું. કર્મનું પ્રકરણ લાંબુ છે અને લાંબુ ચાલવાનું પણ છે, પરંતુ ક્રમશઃ એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે 4થા અંકના 20મા શ્લોકે આજે સમાપન કરીશું, વધુ હવે પછીના આપણા શ્રેણીની અંદર જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM ના શ્રોતા મિત્રો, વિશ્વની દરેક પ્રજાને એનો પોતાનો વારસો અને સંસ્કૃતિ હોય છે. જે પ્રજા પોતાનો આ વારસો કે સંસ્કૃતિ

0: ગણતરીનું જતન કરી શકે છે તે જ પ્રજા વાસ્તવમાં વિકસી શકતી હોય છે. આપણી સંસ્કૃતિનો પણ એક આગવો વારસો છે. જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો છે, તેમાં લગ્ન ગ્રંથિ એ અતિ મહત્વનો સંસ્કાર છે. તો આ લગ્ન સંસ્કાર પ્રસંગે દરેક વિધિ વિધાનો પાછળ રહેલું સાયન્સ તથા તે પ્રસંગે ગાવામાં આવતા લગ્ન ગીતો અને ફટાણા વિશે વાત કરશે જીડી મોદી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઋષિકેશ રાવલ. તો મિત્રો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મિત્રો, રેડિયો પાલનપુરની આ વારસો શ્રેણીમાં આજે હું આપ સર્વેને આવકારું છું. અને આજે લગ્ન વિધિમાં જે મંગળ ફેરા કરવામાં આવે છે, એ મંગળ ફેરા વખતે કેવા ઉમદા પ્રકારની ભાવનાઓ છે એની વાત આપણે આજે કરીએ છીએ. કે મંગળ ફેરામાં એની સાથે આપણા જીવનના ચારે પુરુષાર્થોને વણી લેવામાં આવે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલા જે ત્રણ ફેરા છે એની અંદર હંમેશા પુરુષ આગળ હોય છે અને સ્ત્રી પાછળ હોય છે. પહેલો જે ફેરો છે એ ધર્મના નામનો છે. સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પડાતો હોય, પણ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય એને જ સ્ત્રી અનુસરે છે. અને બીજા ધર્મો, પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડીલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા સંબંધી અને સમાજ પ્રત્યેના ધર્મો વગેરે ધર્મો પણ સ્ત્રીએ પતિની મરજી અનુસાર પાળવાના હોય છે. બીજો જે ફેરો છે એ અર્થનો છે. પતિ ઘરમાં કમાઈને જે લાવે છે એનાથી ઘરનું, કુટુંબનું પોષણ કરે છે અને એટલે જ સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે. આપણે એના માટે ગૃહલક્ષ્મી એવો શબ્દ વાપરીએ છીએ. ત્રીજો ફેરો જે છે એ કામનો છે. સ્ત્રી આપણે ત્યાં લજ્જાનું પ્રતીક છે. લગ્ન જીવન માટે, વંશવૃદ્ધિ માટે હંમેશા પતિની પાછળ જ રહે છે. આ ત્રણેય ધર્મ, અર્થ અને કામ એ પતિની ઈચ્છા અનુસાર થઈ શકતા પુરુષાર્થો છે. જ્યારે ચોથો ફેરો જે છે એ મોક્ષનો છે. એ કોઈની ઈચ્છા અનુસાર મળતો જ નથી. એ તો ધર્મોના નિયમ પાલન અને સેવા શુશ્રૂષાથી જ મળે છે અને એમાં સ્ત્રી હંમેશા આગળ હોય છે. એટલે ચોથા મંગળ ફેરા વખતે સ્ત્રી પુરુષ કરતા આગળ હોય છે. સહનશક્તિ, સદાચાર, શીલ વગેરે ગુણો સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે. પતિ, સાસુ, સસરા, વડીલો પ્રત્યેનો આદર, સેવા, સમભાવ, નોકરો, ગરીબો પ્રત્યે કરુણા તથા સંતાનો પ્રત્યે સમતા અને મમતા, આ બધા ગુણોનો સમન્વય એટલે આપણી ભારતીય સ્ત્રી. અને એથી જ આવા ગુણોને લીધે જ તે મોક્ષના માર્ગ ઉપર પુરુષ કરતા આગળ છે. અને એટલે જ આપણે લગ્નના ચોથા ફેરામાં સ્ત્રીને આગળ રાખીએ છીએ. મિત્રો, વાજેન્દ્રોના શુભ સ્વરો અને વડીલોના આશીષની વચ્ચે વરકન્યાના આ મંગળ ફેરા ફરાતા હોય ત્યારે બ્રાહ્મણો પણ આશીર્વાદ આપ્યા વિના કેમ રહી શકે? ઉપસ્થિત બ્રાહ્મણ પણ શાસ્ત્રોના આધારે વરકન્યાને આશીર્વાદ આપતું મંગલાષ્ટક ગાય છે. સાહિત્યની દ્રષ્ટિએ શાર્દુલ વિક્રીડિત છંદમાં ગવાતા આ પ્રાચીન મંગલાષ્ટકોનો અર્થ ભલે ઉપસ્થિત સ્વજનોને ન સમજાય પણ એનો ઢાળ અને લય જરૂર બધાને ભાવ વિભોર કરે છે અને લાગણીઓથી ભીંજવી દે છે. આપણે આ મંગલાષ્ટકોમાંથી એકાદ શ્લોક અહીંયા સાંભળીશું. આમ તો બ્રાહ્મણની સાથે સાથે ઉપસ્થિત વર અને કન્યા બંને પક્ષની સ્ત્રીઓમાંથી પણ જેને આવડતા હોય બોલતા હોય છે, પણ અહીં આપણે એકાદ શ્લોકની વાત કરીશું. તો આવો આપણે મંગલાષ્ટકનો એક શ્લોક સાંભળીએ.

જોયું મિત્રો, આ શ્લોક ભલે આપણને ન સમજાય પણ એનો ભાવાર્થ એટલો બધો વિશાળ છે કે આપણને હૃદય સાથે સ્પર્શી જાય. એમ કહેવા માંગે છે કે લક્ષ્મી કૌસ્તુભ મણિ પારિજાતક પુષ્પ શરાબ ધન્વંતરી ચંદ્રમા કામધેનુ ગાય ઐરાવત હાથી રંભા જેવી અપ્સરાઓ ઉચ્ચૈશ્રવા ઘોડો અમૃત શારંગરવ ધનુષ શંખ અને વિષ, આમ સમુદ્ર મંથન વખતે નીકળેલા આ 14 પવિત્ર રત્નો તમારું હંમેશા કલ્યાણ કરો, આવી ઉચ્ચ ઉમદા ભાવના આ નાનકડા શ્લોકમાં વ્યક્ત થઈ છે. હવે મિત્રો, જે વિધિ છે એ બંને જણને એટલે કે વર અને કન્યાને કંસાર જમાડવાની વિધિ છે. વર કન્યાને સામ સામેથી ઉઠાડીને હવે પાસે પાસે બેસાડવામાં આવે છે. બંનેના ગળામાં નાડા છડીની પહેરાવેલી વરમાળા બંનેને બંધનમાં બાંધવાના પ્રતીક સમાન શોભે છે. હવે બંને પતિ પત્ની થઈ ગયા છે. વર વધુને માટે તો આ પ્રસંગ મહા ઉત્સવ અને નવજીવનના મહાયજ્ઞ સમાન હોય છે. સ્ત્રી અને પુરુષ માટે લગ્ન સંબંધનું જોડાણ એ એમનો બીજો જન્મ હોય છે. સ્ત્રી પુરુષ માટે લગ્ન એ ગૃહસ્થ જીવનમાં આવનારા કડવા નરસા પ્રસંગોને ભૂલી જઈને પરસ્પર મધુરતા લાવવા માટે અહીં કંસાર જમાડવાની વિધિનો હેતુ હોય છે. વર કન્યા પરસ્પર એકબીજાને સ્વજનોની હાજરીમાં કંસારના મીઠા કોળિયા ભરાવીને જીવનને મધુર બનાવવાના વચનો અપાય છે. ત્યારે સ્ત્રીઓ આ ગાણું ગાય છે. એ સમયે ગવાતું આ ગાણું ત્યારે ફટાણું થઈ જાય છે અને એ જ એની મજા છે. તો લાવો આપણે સાંભળીએ આ ફટાણું.

તો મિત્રો, આજના આ વારસો શ્રેણીમાં મને રજા આપશો. આવતા એપિસોડમાં એક નવી જ વિધિ સાથે ફરીથી મળીશું. તો આવજો.

તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારો કાર્યક્રમ વારસો ગમ્યો હશે. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर आप सोनो आवाज इतले के सामुदायिक रेडियो स्टेशन पर हूँ छू आरजे एआर। आपने सब हमेशा दर अठवाडिये मळीए छीए मारा आ शो पर गुजराती साहित्यनी उत्कृष्ट अने एमा पण जो कोई उत्तर गुजरातनी लोक संस्कृतिनी वात होय तो तेनी साथे जीवनमां आ लोक संस्कृति साहित्य अने आपणी गुजराती मातृभाषा ए आपणने पड़ती घणी बधी मुश्केलीओमांथी बहार लावानुं काम करे छे। सुंदर मजाना सामाजिक अनुभव प्रसंगो साहित्यिक वार्ताओ लोकबोलीमां वहती आवी केटलीक घटना अने प्रसंगोना कथानक आ बधुं ज आपणा जीवनमां હકારાત્મક અભિગમ સાથે જીવનને અને સમુદાયને સતત આગળ ધપતા રહેવાનું જોમ આપે છે। હું એમ જ કહીશ કે આ વાતો પેઢી દર પેઢી આપણી માતૃભાષાના શબ્દોના સંવર્ધનની સાથે સુરક્ષિત રાખીને આ સંસ્કૃતિને આગળ વધારવાથી આપણા સૌનો વારસો ભવ્ય બનશે। અને સમુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજનું માધ્યમ પણ આ જ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે। આપણે કેટલાક સમયથી સુંદર મજાના સાહિત્યિક વાર્તાઓ નવલકથાઓ જેના ગુજરાતીમાં અનુવાદ થયા હોય તે માણી રહ્યા છીએ, પરંતુ આજે મારે તમારી સાથે વાત કરવી છે। આપણે એક સંત કવિ અને એ કવિએ કટાક્ષની રીતે પણ ઉપદેશાત્મક રીતે પણ ભક્તિમય સ્વરૂપમાં પણ લોકબોલી અને લોક સંસ્કૃતિક રીતે આપણા સમાજને બહુ જ ઉત્કૃષ્ટ પ્રમાણે ગણી શકાય તેવી સુંદર રચનાઓ અને એમની બોલીને કાગબોલી પણ કહેવામાં આવે છે તે આપ્યા છે। વાણી તો અમૃત વદાં આ પુસ્તક માહિતી વિભાગ દ્વારા મોરારી બાપુના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે। આ પુસ્તકમાંના કેટલાક અંશોની અને દુલાભાયા કાગ આપણા સંત કવિ કાગની વાતો આજે આપણે કરીશું, સાહિત્યને માણીશું, એના રસને માણીશું, એટલે આપણી ગુજરાતી ભાષા અને લોકબોલીને પણ સંવર્ધન માટે આપણે આજે રેડિયો ઉપર પ્રસ્તુત કરીશું। વિરામ બાદ શરૂ કરીશું આ નવા અધ્યાયને, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ હું ફરી પાછો આવું છું। મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

હલ્લો પાલનપુર, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દુલાભાઈ કાગની, તેમના સંદેશાઓની, તેમની વાતોની, ભક્તિરસ, કેટલીક એવી વાતો કે જે આપણને સૌને વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભક્તિના એક નવા દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મણિલાલ હ પટેલે સાહિત્ય સાથે દુલાભાઈ કાગ એમને જોડવાની એક સુંદર વાત કરી છે. તેઓ લખે છે કે ઝવેરચંદ મેઘાણીએ દુલા કાગને જીવન પંથના કવિ કહ્યા છે અને એટલે જ તેમણે ઘણી બધી હકારાત્મક વાતોની રચનાઓ આપી છે અને હકારાત્મક વાત સંદેશા સ્વરૂપે સમાજમાં, લોકબોલીમાં, લોકજીવનમાં, લોક સંસ્કૃતિમાં સતત ઉતરતી આવે છે અને એ જીવનને સુંદર બનાવે છે. અત્યારે ઘણા પણ સૂફી સંગીત અથવા તો ભક્તિરસના જે ગાયકો છે એ દુલાભાઈ કાગની આવી જીવન પંથને દર્શાવતી પંક્તિઓને ગાઈને પોતાની નામના મેળવી રહ્યા છે. એ સંદેશાઓનો પ્રચાર કરીને લોક સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. સંપત્તિના નશામાં માણસ કોઈને ગાંઠતો નથી તથા સમાજને કામમાં આવતો નથી. એને ખબર નથી કે એની સંપત્તિ વહી જવાની છે ખોટે માર્ગે, છેવટે તો એ ખાલી જ થઈ જવાનો છે. આ વાત દુલા કાગે પીવાન દીધું પાણી એવી સુંદર મજાની રચનામાં નદીનું રૂપક રચીને કરી છે. કવિ જાણે છે અહીં કે તેમણે અર્થાંતર ન્યાસ રચ્યો છે. આવો એ પંક્તિઓને આપણે પણ માણીએ. નદીએ પીવાન દીધું પાણી રેજી, નદીએ પીવાન દીધું પાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, વાદળના વારીથી વિફળી જળ પોતાનું જાણી, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રે, પોતે ન પીધું પીવા ન દીધું કાગ કે જુઓ કમાણી રેજી, મરતા સુધી હઠ ન મેલ્યો છેવટે દરિયે સમાણી, નદીએ પીવા ન દીધું પાણી રેજી. સુંદર વાત છે ને સુંદર સંદેશો છે. પાણી કોઈને ન પીવા દીધું અને આખરે દરિયામાં ખારા પાણીમાં ભળી ગઈ એ નદી, એ આપણે સૌ સમજી શકીએ છીએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે એઆર અને આપણે વાત કરી રહ્યા છીએ દુલાભાયા કાગની કાગવાણીના કેટલાક સુંદર મજાના કાવ્ય પંક્તિ સ્વરૂપના અમૃત બિંદુઓની. વ્યોમથી મેઘને કોણ વરસાવતું, વ્યોમથી મેઘને કોણ વરસાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, આવી તો સંતવાણી તો કાગમાં આપણને ઠેર ઠેર મળે છે. કાગને આ અર્થમાં જ્ઞાની અને ભક્ત કવિ તરીકે પણ ઉત્તમ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે ગણવામાં આવ્યા છે. સમાજે ગાંઠે બાંધવી જ પડે એવી કેટલીક મર્મી વાતો પણ કવિ કાગે સોરઠા એટલે કે દોહરાઓમાં રજૂ કરી છે. જુઓ ને, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, જીભ દીએ જવાબ દાંતુને દુખડા પડે, પાડોશના પરતાપ કાયમ ભોગવવા કાગડા. પડોશી સારો હોય ને ત્યાં સુધી તો સારું, પણ પડોશી નબળો કે ખોટું આચરે ત્યારે આપણે પણ એના લીધે વેઠવું પડે છે. એ વ્યવહાર જ્ઞાનને કવિએ જીભ દાંતના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. વાદ વિવાદમાં જીભ ખરું ખોટું બોલી બેસે છે ને સામો માણસ જ્યારે ધોલ મારે છે તો દાંત પડી જાય છે. જીભનો ગુનો પણ સજા તો થાય છે દાંતને. ખરાબ પડોશી માટે પણ એવું જ છે, સારા માણસે પણ આમ જ વેઠવવું પડે. કાગે તો આવા સેંકડો દુહા લખીને સંત કવિ કબીરની જેમ સંસારને સતત ચેતવ્યો છે, સંસારીઓને દીવા ધરી અને માર્ગ પણ ચીંધ્યો છે. એટલે જ તો ગુજરાતી સાહિત્યના આ દુલાભાયા કાગની કાગવાણીને જ્યાં પણ સરળ અને ગુજરાતી સાહિત્યમાં તમને જોવા વાંચવા મળે ને તો એકવાર વાંચવી પણ જોઈએ અને તમારા મિત્રો સ્નેહી અને આપણા સંતાનોને તે વિશે સમજાવવું પણ જોઈએ. આ સુંદર અનુભવેલી સામાજિક સાંસ્કૃતિક ધરોહરને વધારવી અને સમજવી એ આપણી જવાબદારી છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માહિતી વિભાગના પુસ્તક કે જેને મોરારી બાપુ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે તે પુસ્તક જેના વિશે છે તે કવિ અને એ કવિના સુંદર મજાના સાહિત્યિક રચનાના તે અંશો વિશે. પુસ્તકનું નામ છે વાણી તો અમૃત વદા અને એ કવિ એટલે કે આપણા સૌના દુલાભાયા કાગ. તેમણે સંબંધો વિશે, માણસના અને માણસની પ્રકૃતિ વિશે પણ બહુ જ વાતો કરી છે. એમાંની થોડીક વાત, એકાદ બે પંક્તિઓ જે મને ગમે છે એ મારે તમને કહેવી છે. જો પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા. જળ વડે વૃક્ષો ઉછરે છે, જળ અને વૃક્ષ વચ્ચે આમ પોતાવટ છે, એક સંબંધ છે, પોતિકો કહીએ છીએ ને લોહીનો સંબંધ તેવું. વૃક્ષ સુકાઈને લાકડું થાય ને જળમાં પડે ત્યારે જળ એને બચાવી લે છે. તે વાત એક બીજા કવિએ પણ કહી છે, આપણ સિંચ્યું જાણીને નવ બોળે એ રીત, ખરો સંબંધ કદી ડૂબાડે નહીં. અને વ્યવહારમાં આ વાત સમજવા જેવી અને આપણે સૌએ ઉતારવા જેવી છે. નબળા માણસો નબળા જ રહેવાના, એમને સારી સોબત કે સારી વાતો પણ સુધારી નથી શકતી. આ વાત કવિ કાગ સોરઠામાં કહે છે. સાંભળો, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, તોય ઝેર તમામ કદી ન ઘટ્યું કાગ.

શેષ સૈયા પર ભગવાન વિષ્ણુ એ સાપની પથારી પર પોડે છે. રોજ રાત દિવસ ત્યાં વિમર્શ થાય, તે સાપ સત્સંગ ઉપદેશ બધું સાંભળે, પણ એનું ઝેર એમના એમ રહે, ઘટે જ નહીં. કાક બીજી રીતે પણ આ માર્મિક વાતને કરે છે કે સજ્જન માણસો ખોટી ભ્રમણા પાછળ દોડતા નથી, એ પોતાનું કામ કરતા રહે અને ભ્રમણાઓ એમની આસપાસ ભટકતી રહે. સંસારના સુખો પણ એવા છે, મેળવવા દોડો તો પકડાતા નથી, પણ તમારું કામ કરતા રહો, સુખની ચિંતા ના કરો, સુખ તમારી પાછળ પડછાયાની જેમ આવશે જ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પંડનો પડછાયો ધોળે કદી ન ધીરશે, મીઠું ન માંડો કેળો ન મૂક કાગડા. આ પંક્તિઓ મેં વિરામ પહેલા કહી તે વાતનો સમજણપૂર્વકનો કાગવાણીનો અંશ છે કે સારા માણસો સતત કામ કરતા રહે છે, આસપાસની ભ્રમણાઓ વિશે જોવે નહીં અને પોતાનું કામ કરતા જ રહે, સુખની ચિંતા ન કરે, તો પણ એક ના એક દિવસ સુખ આવે છે, કારણ કે સુખ એમની પાછળ દોડે જ રાખે છે. કાગે છે ને કવિતાઓમાં અને એમની આ કાગવાણીમાં આવી માર્મિક અને સંત કબીરને પણ કેટલીય ભાષાઓની અંદર રજૂ થયેલી પંક્તિ

ને ટક્કર આપે તેવી સુંદર મજાની વાતોને રજૂ કરી છે. એટલે એને ગુજરાતીના કબીર કહેવામાં પણ કોઈ વાંધો ના આવે. એ જરા પણ ઉણા ઉતરે તેવા ન હતા. સંત હતા, કવિ હતા, પરંપરાગત લોક સંસ્કૃતિના વાહક હતા, ચારણ હતા. એટલે એમની માન સન્માન અને ભાષાની સાથે જીવનના મર્મનું પણ એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તેઓ ઘણી બધી નાની મોટી કથાઓને અને એના મર્મોને પણ એક કાવ્ય દેહે રજૂ કરી ગયા છે. છાના કામ, સંતાડીને કરનારા કામ, એકને છુપાવવા બીજા અનેક જૂઠોનો આશરો લેવો પડે એ આપણે સૌ જાણીએ છીએ. એ વાતને પણ અને તેના લીધે થતી માણસની અવદશા વિશે પણ બહુ સુંદર કાગે કહ્યું છે. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. દેહ એની તાજી રહે નહીં, દેહ એની તાજી રહે નહીં, રાજી રહે નહીં રામ, જે કોઈ કરશે છાના કામ. કેટલી સુંદર રીતે કાળા નાણાં, કાળા બજાર, કાળી વાતો, કાળા કામ, આ બધાને જે પણ કરે એ કડવી વાતને પણ કાગે મીઠાશથી પંક્તિઓમાં કહી દીધી છે કે ભાઈ કશું જ સારું નહીં રહે, કારણ કે તારા છાના છુપના એ કાળા અંધારાના કામ છે. એટલે કાગે કહ્યું છે કે આ બધા પ્રપંચો ખુલ્લા પાડવા જ જોઈએ અને એ વિશે પેઢી દર પેઢી આવી રીતે સમજણપૂર્વક જ્ઞાન દ્વારા, સાંસ્કૃતિક શિક્ષણ દ્વારા સૌને જાગૃત કરવા જોઈએ. તો જ આ સુંદર મજાની આ પંક્તિઓને આપણે પણ સ્વભાવગત ઉતારીશું, ત્યારે આપણા જીવનમાં પણ સુંદરતા, એકદમ હકારાત્મકતા લાવી શકીશું. આવી જ પંક્તિઓ વિશે વાત કરીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

हल्लू पालनपुर 90.4 मेगाहर्ट्ज पर। माहिती खाता नथी पुस्तकमां कवि दुलाभाया काग विषेनी वातो ए डॉक्टर दीपक रावले पण सुंदर रीते रजू करी छे। तेओए लखेला ए आर्टिकलना एक नानकड़ा भागमां तेओ जणावे छे के नानी नानी वातोने पण लोक ढाळोमां कवित એ દુલાભાયા કાગ રચવા લાગ્યા હતા। માનવ પ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ, અસ્પૃશ્યતાની સમસ્યાઓ પણ એ સાદી રીતે, સરળ રીતે કવિતાઓમાં રજૂ કરતા। તેઓ રાજકવિ થઈ શક્યા હોત એ સમય પ્રમાણે, પરંતુ તેમણે લોકહૃદયમાં વસવાનું સ્વીકાર્યું। માત્ર લોકસાહિત્ય નહીં, મૌલિક કવિતાઓથી ગુજરાતી સાહિત્યમાં એમણે સ્થાન નિશ્ચિત કર્યું। વિનોબા ભાવેની ભૂધાન ચળવળમાં પણ ગીતો અને કેટલીય કવિતાઓથી, અજાક્ર વૃત્તિથી તેમણે એ ઉત્તમ રચનાઓ થકી યોગદાન આપ્યું। તેઓ ભક્તિરસમાં પણ બહુ સુંદર રચનાઓ રચતા, અને એટલે જ તેમના સેવાભાવથી લોકોએ તેમને ભગત બાપુનું આદરણીય બિરુદ આપ્યું। રામાયણ, મહાભારતના મહાકાવ્યોના પ્રસંગોને પણ તેઓએ રજૂ કર્યા લોકવાણીમાં, અને વ્યક્તિને જીવન કેમ જીવવું, કેવો વ્યવહાર કરવો, કેવી રીતે સરળતાથી આ સમાજ જીવનમાં એક ઉત્કૃષ્ટ માણસ તરીકેની પોતાની છાપ ઉપજાવવી તે વિશે પણ તેમણે રચનાઓ રચી। શિક્ષણ પણ તેમણે તેમાં આપવાનો પ્રયાસ કર્યો, અતિથિ વિશે અને સામાજિક સંબંધો અને પરિવાર વિશે પણ। જુઓ, તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં। તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં। તમે નાની વાદળી થાજો રે, સમંદર મોટો થાશો નહીં। તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં। પ્રેમી તળાવ તણાહે પાણી, પ્રેમી તળાવ તણાહે પાણી, સાથે મળીને સંપીને રહેજો। આફળ જો હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો। કેટલી સુંદર વાતો અહીંયા એમને રજૂ કરી છે। તેમને આ વાતોને જ આજે પણ આપણે અકિંચન મને યાદ કરતા રહીએ છીએ। તો શ્રોતા મિત્રો, વિરામ બાદ સુંદર કાગવાણીની પંક્તિઓ માણતા રહીશું। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર। કવિ દુલાભાયા કાગને તેમની માતા પ્રત્યે પણ અનહદ પ્રેમ હતો, અને આ વિશે ડોક્ટર દીપક રાવલે માહિતી ખાતાના તે પુસ્તકમાં, જ્યાં કવિ દુલાભાયા કાગ વિશેની વાતોની, ઉત્તમ વાતોની, અનુભવોની અને તેમના વિશેની સમાજ સંસ્કૃતિમાં જે ઓળખ છતી થવી જોઈએ તે વાતોની ચર્ચા કરી છે, તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે। તેમણે લખ્યું છે એમની જ પંક્તિઓ ટાંકીને, એટલે કે દુલાભાયા કાગની મા વિશેની। ગિયા માસ ગળે

हाड़ हिवाया करे, गिया मांस गले तो हाड़ हिवाया करे, माता जाए मरे केम विसरिए कागड़ा, माता जाए मरे केम विसरिए कागड़ा, पंडमा पीड़ घणी साती ने हस्ती सदा, पंडमा पीड़ घणी साती ने हस्ती सदा, माया मात तणी केम विसरिए कागड़ा, जम जड़ाफा खाए मोते नाड़ियू मांडियू, जम जड़ाफा खाए मोते नाड़ियू मांडियू, छोरोनी चिंता थाय केम विसरिए कागड़ा, केम विसरिए कागड़ा। માતાના પ્રેમને અદ્ભુત રીતે દુલાભાયા કાગે આ પંક્તિઓમાં વર્ણન કર્યું છે। તેમને અધ્યાત્મનો રંગ પણ બાળપણથી જ લાગ્યો હતો। એમની જીવનશૈલી પણ સાદી અને સાદગી ભરી હતી। રામાયણ મહાભારતનું ઊંડું અધ્યયન કર્યું અને એટલે જ તે પાત્રોને લોકબોલીમાં, લોકપાત્રોમાં, લોક સંસ્કૃતિમાં તે પ્રસંગોને પણ ભગત બાપુએ કાવ્ય સ્વરૂપે મૌલિક અર્થઘટનથી જોઈ શકાય તેમ રજૂ કર્યા। ભગવાન રામ, સીતાજી, હનુમાનજી, રાવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું લખ્યું છે અને એની વાતો એ આપણે જ્યારે માણતા હોઈએ ને ત્યારે જ અનુભવાય। એક નાનકડું ઉદાહરણ બહુ સુંદર છે। તેમણે પ્રભુ રામ અને સીતાજી લક્ષ્મણ સાથે ગંગાજીને કિનારે પહોંચે ને ત્યારે કેવટની ભક્તિ અને ચતુરાઈનું વર્ણન કર્યું છે। એ લખે છે, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પ્રભુ મને શક પડ્યો મનમાં આય, અને એ શક કેમ પડ્યો એનો જવાબ આપતા કહે છે, રજ તમારી કામણ ગારી, રજ તમારી કામણ ઘારી, નાવ નારી થઈ જાય જી, અને એમ કહીને સમગ્ર પરિવારનો જે પ્રસંગ છે પગ ધોવાનો, અને પછી નાવની ઉતરાઈ જ્યારે રામ આપે છે ત્યારે તે લેતા નથી, અને અભણ માણસ કેવી રીતે સરસ રીતે વાત કરે છે કાગના શબ્દોમાં, નાઈની કદી નાઈ લે નહીં, નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી, કાગ લે નહીં ખારવાની, ખારવો ઉતરાય, અને કેવટ નદી પાર કરાવે તો ઈશ્વર ભાવ પાર કરાવે છે। એટલે બંને એક ખારવા હોય તો પછી એક જ વ્યવસાયના ક્યાં કોઈ દાન એટલે કે મોલ લેવાના થાય। આ સુંદર વાત કવિ દુલાભાયા કાગે રજૂ કરી છે। વાતને માણીશું વિરામ બાદ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના ભગત કવિ એવા દુલાભાયા કાગની રચનાઓની. તેમના વિશે અન્ય સાહિત્યકારોએ આપેલી સરખામણીભરી વાતોની. અને હવે આપણા શો જેનો સમય પૂર્ણ થવાની તરફ છે, ત્યારે મારે વાત કરવી છે એક સુંદર કાવ્ય જે આપણે સૌ બાળપણથી જાણીએ છીએ, પરંતુ ભૂલી જઈએ છીએ કે એના લેખક, એના કવિ એ કોણ મહાન સંત છે. એના શબ્દો કહું એ પહેલા આજે એ કાવ્યની સરખામણી મારે એક મહાન ઇન્ટરનેશનલ એમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની કવિતાઓ અને અદ્ભુત કાવ્યો વિશે લોકો કહે છે તે રૂમી અને એમની કવિતા ધ ગેસ્ટ હાઉસ એટલે કે મહેમાન ખાનું, એની આપણા આ ઉદાત્ત ઉત્તમ અને ભગત કવિ દુલાભાઈ કાગની રચના સાથે થોડીક સરખામણી ભરી વાત કરવી છે, જે મિલિંદ ગઢવીએ જેમનું ઉત્તમ પ્રકારનું એ વાંચન અને લેખન એ આર્ટિકલમાં પ્રદર્શિત થાય છે, એમને લખી છે. અને જે પહેલા હું આપને કહીશ, રૂમી જે લેખક કવિ તરીકે ખ્યાતનામ છે એમની પંક્તિઓને, ધીસ બીઈંગ હ્યુમન ઇઝ અ ગેસ્ટ હાઉસ, એવરી મોર્નિંગ અ ન્યુ અરાઇવલ, અ જોય, અ ડિસ્પ્રેશન, અ મીનનેસ, સમ મોમેન્ટરી અવેરનેસ, કમ્સ એઝ એન અનએક્સપેક્ટેડ વિઝિટર. અને આપણા દુલાભાઈ કાગ, જે મેં કહ્યું ને અદ્ભુત કાવ્ય, આપણે સૌએ એકવાર તો સાંભળ્યું, માણ્યું ને વાંચ્યું છે કે તારા આગણિયા પૂછીને કોઈ આવે એની સાથે સરખાવીએ. તારા આગણિયા પૂછીને જોઈ કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે, તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. ભગત બાપુ અહીંયા એમ કહે છે કે મીઠો આવકાર કે સૌમ્ય સ્વીકાર છે. રૂમી એને સ્વીકાર કહે છે અને ભગત બાપુ એને આવકાર કહે છે. ભાવનારૂપી અનએક્સપેક્ટેડ વિઝિટર એટલે કે જેન્ટલ એક્સેપ્ટન્સ, આ બંને કાવ્યો જીવનમાં આવતા દરેક અનુભવને, મહેમાનને સન્માન અને સમાન સ્વીકારવા ઉપર ભાર વ્યક્ત કરે છે. આંગણીઓ એ માત્ર ઘરનું નથી, ખોળિયાનું પણ છે, શરીરનું પણ છે. આવકાર અને લાગણીઓ સૌને વહેંચવી જોઈએ, આપવી જોઈએ. તમામ આવેગો પોઝિટિવ નેગેટિવ ના જજમેન્ટ વગર આપણે

સંભાવવા જોઈએ. રાજેન્દ્ર શુક્લ કહે છે આ જ વાત પર કે હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. એટલે સંકટ સંભળાવનારનો કોઈ સમય ન હોય, અને જ્યારે પણ આવે ત્યારે તમારે તટસ્થ ભાવે એને આવકારો તો આપવો જ જોઈએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજે આપણે વાત કરી રહ્યા છીએ ને હવે અંતિમ જિંગલમાં પણ મારે તેની પૂર્ણાહુતિ કરતા કહેવું છે કે દુલાભાઈ કાગની આ સુંદર સામાન્ય કહેવાતી કવિતા ઉત્કૃષ્ટ વાત કરી જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે. મહેમાનોની વાત ધીરે ધીરે સાંભળવી એમ કહીને દુઃખ લાવનાર અનુભવોને પણ આલિંગન આપવું જોઈએ, સન્માન સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ અને બિનજરૂરી વાય કેમ એ શબ્દને ટાળવો જોઈએ. એવી જ વાત એમને આગળ કરી છે કે વાતો એની સાંભળીને આડું નવ જોજે રે, વાતો એની સાંભળીને આડું નવ જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે. કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. આવા હતા આ સુંદર ઉત્કૃષ્ટ કવિ દુલાભાઈ કાગ. મેં કેટલીક પંક્તિઓ એ પુસ્તક જે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું નામ વીણા તો અમૃત વદા અને મોરારી બાપુના હસ્તે તે સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે એના અંશો સાથે વાત કરી છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ કાગ વાણીને સાંભળવી પણ જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ એ શબ્દોને સમજવા અને પુસ્તકોને વાંચવા, જે આપણી જીવન સંસ્કૃતિને આગળ હકારાત્મક તપાવવા ઉત્તમ છે. તમે પણ આવી સાહિત્યિક રચના કવિઓ વિશેની વાતો અમને મોકલી શકો છો 9592-66-88 પર, ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ પર તમારા સંદેશા મોકલી શકો છો. અને આ સાથે અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ, મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઈફોન પર છે તેમાં પણ માધ્યમ છે. અને ઈમેલ થકી શું સાંભળવું છે, તમારે વાત કરવી છે તો એના વિશેની વાત મોકલો, અમે ચોક્કસ સમિતિમાં નિર્ણય લઈ આપને જણાવીશું. આ વાત સાથે હું અહીંયા વિરમો છું, ફરી મળીશ 90.4 MHz પર આવતા અઠવાડિયે બીજી હકારાત્મક વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-6-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-6-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: મુજે કુછ કહેના હૈ,
2: મુજે ભી કુછ કહેના હૈ.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 MHz પર 95-12-99-66-88 પર.

व्हाट्सएप કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સ્ત્રીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે. અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે. એક બિલ્ડિંગ એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો. આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયા વાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા. કોઈ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે, ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર. આજે 2 ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો. બબ્બેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે! ૨૩ બાળકો આ કાટવાળની નીચી દવાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પેલા એક થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે જ સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો. એમણે કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઉભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જયારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા, સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે. સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી

0: સલમા ને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસી ને કે સર, મારે મારો હાથ જોઈએ છે. હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસી એને કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ બલ્બ કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે, એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે, એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. તો વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણ કલસી 20 દિવસ સુધી ત્યાં રોકાય છે, સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણ કલસીને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણ કલસી એ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું આપણે. 94 આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM માં મળીશું. 90.4 FM એટલે આપણો રેડિયો, આપણો અવાજ, રેડિયો પાલનપુર. તો ફરી મળીશું આવી જ વાર્તા સાથે. સાંભળતા રહો 90.4 FM.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય, તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય. તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડા

પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલા બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટ માસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટ માસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટ માસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટ માસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રમાણિકતાની ખબર છે, તમને હોટલ ના પોષાય, તમારો સામાન લઈ અને મારે બંગલે આવી જજો, તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટ માસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટ માસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીઢા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટ માસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટ માસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો

કર્યું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે, પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય, પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર

ડોન્ટ વરી ડોન્ટ વરી, ચાંદ આથમશે તો પણ આ ગીતોની મહેફિલ આમ જ ચાલ્યા કરશે. એ નથી આથમવાની, તો તમારા ચાંદને કહો જોડાયેલા રહે રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતો

મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સર પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કરો, હું મારી લાઈફમાં ક્યારે પણ પોલીસ સ્ટેશન ગઈ જ નથી, તો પછી ત્યાંથી પેશન્ટ લઈને આવવાનો તો સવાલ જ નથી.
1: હા સર, ડોક્ટર દીવાનના ચારિત્રની ગેરંટી હું તમને આપું છું.
2: તારી ગેરંટી આપવા કોણ આવશે? તારી મોટી બા ઉપરથી. થોડી ધીરજ રાખો. રોહિત પોલીસ સ્ટેશન ગયો છે ઇન્સ્પેક્ટર માનેને લેવા. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
0: પણ સર, એવું પણ તો બની શકે ને કે ડોક્ટર રોહિત ઇન્સ્પેક્ટર માનેને પૈસા ખવડાવીને મને ફસાવવા માંગતા હોય?
2: એને એવું કરવાની શું જરૂર છે? થોડા ઇન્સ્પેક્ટર માને તમને આવીને ઓળખી બતાવે એટલે પછી પેલા પેશન્ટને પણ શોધી કાઢીશું અને કાયદો કાયદાનું કામ કરશે.
1: હા, કાયદો કાયદાનું કામ કરશે જ. અને મિસ દીવાન, જો તમે નિર્દોષ હોય ને તો તમારે જરાય ડરવાની જરૂર નથી, કારણ કે મારી મોટી બા કહેતી હતી કે સાચકો હાથ નહીં.
2: રોહિત હજી કેમ નથી આવ્યો?
1: આવી જશે. આવી ગયો સર, આવી ગયો, આવી ગયો. ફોન આવી ગયો.
2: ફોન પણ મણિયાર. હેલો. નહીં નહીં નહીં, હું હમણાં નહીં આવી શકું. 15 મિનિટ કેમ ના હોય તો પણ નહીં આવી શકું. હમણાં એક ઇમ્પોર્ટન્ટ કામમાં છું.
1: શું થયું સર?
2: ચાવડાનો ફોન હતો, એક ઇમરજન્સી કેસ આવ્યો છે.
1: હા તો જાઓ સર, જાઓ.
2: પણ
1: તમે જરાય ચિંતા નહીં કરો સર, હું છું ને, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હું આ બાય ઉપર બરાબર નજર રાખીને બેસીશ. પણ તમે જાઓ સર, મારી મોટી બા કહેતી હતી કે ડોક્ટરનું પ્રથમ કર્તવ્ય એટલે દર્દીની સેવા.

0: મારા તો શ્વાસ જ અદ્ધર થઈ ગયા હતા. સારું થયું ફોન આવી ગયો.
1: ફોન આવ્યો નતો, ચાવડાને એસએમએસ કરીને ફોન મેં કરાવ્યો હતો.
0: અને તું શું કહેતો હતો? કાયદાને કાયદાનું કામ કરવા દો. મારી મોટી બા કહેતી હતી, સાંજ કહો આંચ નહીં. જો મણિયાર, એક વાત યાદ રાખજે, જો હું ફસાઈશ ને તો તું પણ નહીં બચે.
1: રિલેક્સ બેબી, આ તારો હસું તને ક્યાંય ફસાવા નહીં દે.
0: હા તો જે કરવું એ જલ્દી કર, હમણાં પેલો રોહિત ઇન્સ્પેક્ટરને લઈને આવતો જ હશે.
1: ડોક્ટર રશ્મિ દિવાન, આ તારો દિવાનો હસું તને બચાવવા માટે આ ફોનની ટચ સ્ક્રીનને ઘસું. જો

Can I speak to ACP Paranchwe, please? I am his personal friend, Dr. Maniyar. Paranchwe sir, kasa kay, bara hai na? But ami bara na hai ho. Ah, koni tari inspector hai, mane. Haan, barobar, barobar. H kidney wala case. Haan, haan, haan. Are bhai, MI kamara personal friend che, Dr. Rashmi Diwan. એજ લોનાવાલાની પાર્ટીમાં તમે જેની સાથે આખી રાત મન મૂકીને નાચ્યા હતા એ હવે આ તમારો માને છે ને એમને કઈ ફસાવા માંગે છે તો સાહેબ જરા હા હા અરે દાન દક્ષિણા બધું આપીશું સાહેબ અરે જોઈએ તો બીજી એવી ત્રણ પાર્ટી કરીશું આખી રાત નાચ્યા કરજો ઓકે સાહેબ.

0: રોહિત નથી આવ્યો હજુ?
1: નહીં નહીં સર, નહીં નહીં.
0: તમે અહીંયા શું કરો છો?
1: નજર સર, નજર. હું આ બાઈ ઉપર એકદમ નજર રાખીને બેઠો હતો. સર, હોસ્પિટલમાં શું થયું?
0: હા, એ કેસ ચાવડાએ સંભાળી લીધો.
1: ઓ, ચાવડાએ સંભાળી લીધો.
2: આવો આવો ઇન્સ્પેક્ટર માને, પ્લીઝ પ્લીઝ કમ માને.
3: એક્સક્યુઝ મી. હા સાહેબ, જય મહારાષ્ટ્ર સાહેબ. હા, ઓકે ઓકે સર. નહીં નહીં, ઓકે સર, થેન્ક યુ. યસ
2: સાહેબ, આ મારા હોસ્પિટલના ડીન ડૉક્ટર સતાંશુ, આ ડૉક્ટર મણિયાર, અને આમને તો તમે ઓળખો જ છો.
3: જી ના, આમને તો હું કદાચ પહેલી વાર મળી રહ્યો છું.
2: હું વાત કરી રહ્યા છું સાહેબ, તમે જ મને કહ્યું હતું કે પેલા પેશન્ટને ગાંડો સાબિત કરનાર ભાઈ ડોક્ટર દિવાન હતા.
3: ને ને ને સાહેબ, મેં તમને એમ કહ્યું હતું કે એ ભાઈને મેં હોસ્પિટલમાં જોઈ હતી.
2: સાહેબ, તમે મને ઈશારો કરીને આમને જ દેખાડ્યા હતા.
3: નહીં નહીં સાહેબ, મેં તમને જે ઈશારો કરીને દેખાડ્યા હતા એ ભાઈ કોઈ નર્સ કે ડોક્ટર નહોતા, એ તો કોઈ ગર્ભ શ્રીમંત ભાઈ હતા.
2: સાહેબ, તમે ફેરવી તોડો છો, તમે મને જુઠ્ઠો સાબિત કરી રહ્યા છો.
3: માફ કરજો સાહેબ, પણ તમને સાચા સાબિત કરવા માટે અમે કોઈ ખોટા માણસે તો ના ફસાવી શકવાના ને.
0: આર યુ શ્યોર ઇન્સ્પેક્ટર? રોહિતને તમે જે સ્ત્રી બતાવી હતી એ આ નહોતી?
1: એક મિનિટ સાહેબ, જુઓ સર, જુઓ, તમે જરા ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ.
3: અરે સાહેબ, એના કોઈ જરૂર નહીં હોવાના, કારણ કે એ ભાઈને તો હું 10,000 માણસના ટોળામાં પણ ઓળખી બતાવાના. એ ભાઈના ઠસ્સા રૂવાબ કઈ અલગ જ હતા.
1: હા, અને આનામાં તો ઠસ્સો કે રૂવાબ જેવું કઈ નથી.
3: કઈ
2: સર, આઈ ડોન્ટ નો વાય સર, આ બધું ફેરવી તોડે છે. આ છે ને કોઈકના પ્રેશરમાં આવીને કાં તો લાલચમાં આવીને.
3: એ ગપે ગપ ગપ ગપ મિસ્ટર રોહિત ગપ, તમે ભણેલા ગણેલા હોવાના, ગ્રેજ્યુએટ હોવાના, ડોક્ટર હોવાના, જરા બોલવામાં ધ્યાન રાખવાના. હા, અને તમારા આ બેન સાથે કોઈ પણ પ્રોબ્લેમ હોવાના ને તો એ તમારા પર્સનલ પ્રોબ્લેમ છે. અમે છે ને કાયદાના રખેવાળ હોવાના, તમારા આમ ગુસ્સા કાઢવાના સાધન નહીં, સમજ્યા ને? સોરી ટુ બોધર યુ સર.
2: સર મારી વાત.
0: રોહિત,
2: સર
0: આ શું બખેડા માંડ્યા છે? હા, શું માંડું છે આ બધું?
1: સર, મારી મોટી બાકેતી હતી કે દિલ જલેલો માણસ દુનિયા જલાવી નાખે ને એમાં નવાય નહીં.
0: એટલે હું કઈ સમજો નહીં.
4: સર, ડોક્ટર રોહિતના હૃદય પર વજ્રઘાત થયો છે અને એમાં એમનું મગજ બેકાબુ.
2: ડોક્ટર રશ્મિ, તમારા કુકર્મોને મારી અંગત બાબતો સાથે જોડવાની કોઈ જરૂર નથી.
1: ડોક્ટર રોહિત, ના તો એમણે કોઈ કુકર્મો કર્યા છે, ના તમારી સાથે જોડી રહ્યા છે. અરે, જોડી તો તમે રહ્યા છો. તમારા હૃદયમાં સળગતી આગથી તમે બીજાના દામનને સળગાવવા નીકળ્યા છો.
4: માન્યું કે જેને તમારું દિલ તોડ્યું તમે એનું તો કઈ બગાડી શકવાના નથી, પણ એનો અર્થ એ તો નથી ને કે દુનિયાની તમામ સ્ત્રીઓ સાથે તમે કોઈ સાયકોપેકિલરની જેમ બદલો લેવા નીકળી પડો.
0: અરે, આ બધું શું ચાલી રહ્યું છે મને કોઈ સમજાવશે?
1: સર, વાત બહુ નાની છે પણ બહુ ગંભીર છે. આ ડોક્ટર રોહિતને એક છોકરી સાથે પ્રેમ હતો, પણ એ છોકરી એમને છોડી અને કોઈ બીજા પુરુષ સાથે પરણી ગઈ, અને આઘાત ડોક્ટર રોહિત થી સહન ન થયો એટલે આપણી કોલેજ અને હોસ્પિટલ ને બધું છોડીને જવા માંગે છે. પણ જતા જતા એમનો સેડિસ્ટ નેચર અહીંયા બધું ખેદાન મેદાન કરી

0: ખેંચવા માંગે છે.
1: બટ ધીસ ઇઝ નોટ ગુડ.
2: અરે જે વૃક્ષના છાયડામાં તમે આખું જીવન વિતાવ્યું એના જ મૂળિયામાં તમે એસિડ નાખવા માંગો છો?
3: આ બધું સાચું છે રોહિત?
4: ના સર, ના. આ જુઠ્ઠા ને ચાલબાજ લોકો એ લોકોના ગુનાઓને છુપાવવા માટે મારી લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. જુઠ્ઠા છે, સદંતર જુઠ્ઠા છે આ લોકો.
0: અચ્છા, અમે જુઠ્ઠા, અમે ચાલબાજ, અમે ખોટાળા? તો આ મૂકો, મૂકો આ તમારા સૌથી વાલા ગુરુના માથે હાથ મૂકો અને સોગંદ ખાઓ કે તમને એની પત્ની સાથે પ્રેમ નથી. મૂકો, મૂકો હાથ.
3: ધીસ વોટ? ચૈતાલી સાથે?
0: ગુરુ પત્ની સાથે પ્રેમ? અરે મૂકો, મૂકો ને હાથ, મૂકો.
4: તમારા માથે હાથ રાખીને ખોટું નહીં બોલી શકું. યરબાઈ રિઝાઇન.

0: સર તમને શું થાય છે સર? સર ડોક્ટર દિવાન પ્લીઝ તમે એમ્બ્યુલન્સ ને બોલાવો સર. સર તમારી તબિયત સર સર પ્લીઝ કંટ્રોલ કરો સર. જાઓ તમે જોયા શું કરો છો, જલ્દીથી એમ્બ્યુલન્સ ને ફોન કરો, બોલાવો જલ્દીથી સર. સર પ્લીઝ કંટ્રોલ કરો સર, પ્લીઝ પ્લીઝ અમને તમારી જરૂર છે સર.
1: મારા સસરા ને સમજાવવા.
2: સસરા ને સમજાવવાની શું જરૂર પડી?
1: અરે ડોહો બીજી વાર પરણવા તૈયાર થયો છે.
2: લોકોના કાંધે ચડવાની ઉંમરે
1: ઘોડે
2: ચડવાનું સુરતન ચડ્યું કેમ?
1: મારી સાસુ ને કારણ સતત ઘોચ પરોણા કરે રાખતી હતી કે આ તો હું હતી કે હા પાડી, બાકી આખી જિંદગી વાંધા રહી જાય. આવું રોજ કે એક દી ડોહાએ મન પર લઈ લીધું કે હવે તો તને પૈણીને જ બતાડું.
2: કન્યા મળી ગઈ?
1: હા, મારી સાસુ કરતા અડધી ઉંમરની.
2: તમારા ડોસો તો લકી કહેવાય. અમારે અહીંયા પેલી ઇનિંગ નું નથી ગોઠવાતું અને બીજી ઇનિંગ માં રમવા માંડ્યા.
1: તમને ખબર છે કન્યા કેવી છે? તે હું એ કન્યા ને મળવા માટે એના ઘરે ગયો તો એના બાપાએ કહ્યું કે એ બજારમાં ચપ્પલ લેવા ગઈ છે. થોડીક વારે કન્યા ઘરે પાછી આવી કે બજારમાં ચપ્પલ લેવા ગઈ પણ માપ તો ઘરે જ ભૂલી ગઈ. કદાચ એની બેન માટે કે એની મા માટે લેવા ગઈ હશે, પણ ના, એ પોતાના માટે ચપ્પલ લેવા બજારે ગઈ હતી અને પાછી આવી કે માપ તો ઘરે જ ભૂલી ગયું. છોડ છોડ ડોસા ને, મરશે એના પાસે. મને કે આપણા નવા પડલેલા કેમ છે? અરે આ ચંપો ને કેળ એક જ ક્યારામાં વાવ્યા છે. સપનાના વાવેતર કરવા નીકળેલી એ કલ્લડ છોકરી અને કબીર વડ જેવો જમાનાનો ખાધેલ પુરુષ વચ્ચે મેળ જામે એવી શક્યતા બહુ દેખાતી નથી.
2: સાવ સાચું કીધું. પેલા તો મને છે ને આપણા સાહેબ મહાન લાગતા હતા, પણ મેડમે એમને જે રીતે સાચવા છે ને હવે એમની સામે સાહેબ પણ વામણા લાગે છે.
1: હે? હા, પણ બેન છે ક્યાં?
2: કોલેજમાં.
1: કોલેજ?
2: હા, ભણતર તો પૂરું કરવું પડે ને.
1: હવે ભણવાની શું જરૂર છે બેન? બાતો વગર ડિગ્રી એ સર્જન થઈ ગયા છે. આ હઠ યોગી ના હૃદય ની બાયપાસ કરી નાખવી એ જેવી તેવી વાત થોડી છે.

0: આપણા ડોક્ટર સાહેબ આમ ક્યારેક આમ રોમેન્ટિક વાતો કરે છે ખરા કે નહીં?
1: એક નંબર રોમેન્ટિક વાતો કરે છે.
2: હમણાં થોડાક દિવસ પહેલા શું કહેતા હતા ખબર છે? કે પ્રિય, મને તારી આંખોમાં મારા જીવનનું ટોનિક દેખાય છે, અને તારો શ્વાસ એટલે મારા માટે મારા જીવનનો ઓક્સિજન. અને પાછા કે તારા કાળા ઘેઘૂર વાળમાં હું ક્લોરોફોર્મની જેમ મદહોશ થઈ જાઉં છું.
0: તારા વાળ ધોતો જા, નહીં તો એક દી ડોક્ટર સાહેબ આ તારા વાળને ક્લોરોફોર્મની જગ્યાએ વાપરશે. આ ક્લોરોફોર્મ વાળી લાઈન તે તારા તરફથી નાખી ને.
2: પણ હમણાં થોડાક દિવસ પહેલા તમને યાદ કરતા હતા.
0: મને શું કામ યાદ કરતા હતા?
2: એમાં થયું એવું કે સાહેબે મેડમ ને લવ લેટર લખ્યો.
0: શું સાહેબે મેડમ ને લવ લેટર લખ્યો?
2: હા,
0: તેમાં હું ક્યાંથી વચ્ચે આવ્યો? અરે
2: અક્ષર વંચાણા નહીં અને તમે જઈડા નહીં એટલે મેડિકલ વાળા પાસે જઈને લેટર વંચાવવો પડ્યો. મેડમ આવી ગયા, કામ કરવાની એક્ટિંગ કરો, કામ કરવાની એક્ટિંગ કરો.
3: અરે વોરા, કેમ છો તમે?
0: બસ મજામાં. નમસ્તે બેન.
3: નમસ્તે નમસ્તે. હમણાં જ તમારા શ્રીમતીજી મળ્યા હતા, બહુ કમ્પ્લેન કરતા હતા તમારી, બહુ હેરાન કરો છો.
0: અરે ઈ મને સવાલો પૂછી પૂછીને હેરાન કરે છે. એક દિવસ મને કે મારા લગ્ન ધારો કે કોઈ બીજા પુરુષ સાથે થયા હોત તો તમે ખુશ થાત? મેં કીધું હું એટલો બધો કઈ નીચ નથી કે કોઈક બીજાનું બુરું થતું જોઈને ખુશ થાઉં.
3: વેરી બેડ.
0: અરે ખરેખર કહું છું બેન, અરે એવા એવા સવાલો કરે, એવી એવી વાતો કરે. હમણાં મને થોડાક દિવસ પહેલા કે આપણી મેરેજ એનિવર્સરી આવે છે તો આ વખતે આપણે જરા અલગ રીતે ઉજવીએ. એટલે પછી મારે મારાથી કહેવાય ગયું કે આપણે 2 મિનિટનું મૌન પાળીને ઉજવીએ.
3: પછી તો ભડકે જ ને.
0: અરે ગઈ કાલે તો એને હદ કરી નાખી, 2 તપેલા ભરીને ભાત બનાવ્યા. મેં કીધું આપણે 2 જણા માટે તો અડધું તપેલું ભાત બહુ થઈ જાત, આટલા બધા ભાત વધી પડશે. તો કે એના માટે જ બનાવ્યા છે, ખાના ખજાનામાં વધેલા ભાતની વાનગી બનાવતા શીખડાવવાના.
3: બંને જણા એકબીજાનું માથું ભાંગો એવા છો.
0: ચાલો બેન હું જાઉં.
3: બેસો ને, તમારા સાહેબ હમણાં આવતા જશે.
0: એટલે જ જઉં છું, જો મારી સાથે વાતો વળગશે તો તમારા ટાઈમમાં ભાગ પડશે. અરે માન માન, એમને તમારી સાથે વાત કરવાનો ટાઈમ મળતો હશે અને મને તો એ ખબર નથી કે ટાઈમ મળતો હશે કે નહીં. સાચું કેજો બે, સુખી તો છો?
3: ઓફકોર્સ, નો રિગ્રેટ ઇન ધી લાઈફ. સાચા મોતી મેળવવાની જીદ રાખીએ તો સમુદ્રનું ખારું પાણી પીવાની પણ તૈયારી રાખવી જ પડે ને.
0: હા, આકાશમાંથી વરસતા વરસાદનું પાણી જો પીવું હોય ને તો ચાતકની જેમ 8 મહિના સુધી રાતો જોવી જ પડે. તમારા બંનેની જોડી જોઈને એવું લાગે છે કે મારો ઠાકર કરે એ ઠીક. ચાલો રજા લો. હવે હસ.
2: બેન તમારી માટે ચા મૂકું?
3: ના ના ના ના, તારા સાહેબ હમણાં ભૂખ્યા થઈને આવતા જશે. તે બટેટા બાફી રાખ્યા છે?
2: બટેટાય બાફી નાખ્યા છે અને વટાણા ફોલી નાખ્યા છે.
3: પરફેક્ટ, તો આજે આપણે પેટીસ બનાવીએ. તું બટેટા છૂંદવા માંડ જા.
2: હા, હું અંદર જઈને બેઠીશ, પછી બનાવીશ પેટીસ.
3: આ ખુરશી હું આવીને ત્યારની મને ખટકે છે, અને ક્યાં રાખું અને કઈક સારી જગ્યા ગોત. બેટર હું એને અહીંયા રાખી દઉં, ત્યાંથી પ્રકાશ પણ સારો આવશે અને બુક્સ પણ પડી છે તો વાંચતા ફાવશે. પરફેક્ટ. અરે આવી ગયા તમે, શું થયું? બહુ થાકેલા લાગો છો.
4: કામ પર ગયો તો પાના રમવા નહીં, થાકેલો તો લાગુ જ ને.
3: કેમ આમ બિહેવ કરો છો?
4: તું ઇરિટેટ શેની કરે છે? ખબર છે ને ગુરુવારે મારે ઓપરેશન નો દિવસ હોય છે.
3: ચા મૂકું?
4: ના.
3: નાસ્તો કરશો? ગરમા ગરમ પેટીસ.

0: 咱们家都能进来。
1: 我的腿给靠边内腿。
0: 嗯，这这内 crossing 里有。
1: 干？
0: 军官们正在争执。阿里马土都开车马路，那里花么？三把老枪拿开车。
1: 土都开车。તો પછી આપણે એક કામ કરીએ ને, દરિયા કિનારે જઈને આંટો મારતા આવીએ. ખુલ્લી હવામાં તમને મજા આવશે.
0: મને આવા ટાઈલા નથી ગમતા. હું તને શું 20-22 વર્ષનો છોકરો લાગું છું કે તારી સાથે હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ફરવા જાઉં? નથી ગમતું મને આવું બધું.
1: તો તમને ગમે છે શું? એ કોને? લગ્નને આટલો સમય થયો, છતાં મને ખબર નથી પડી કે કયા પ્રકારના માણસ છો તમે. મારા હાથની બનાવેલી રસોઈ તમને નથી ભાવતી, મારી ચા તમને કડક લાગે છે, મારું વાંચન તમને બાલિશ લાગે છે, મારી વાતો તમને ફૂલિશ લાગે છે. એક વાત તમને નથી ગમતી, સમજાય મને કયા પ્રકારના માણસ છો?
0: તારે સમજીને શું કરવું છે?
1: અરે જીવવું છે તમારી સાથે. જ્યારે હોય ત્યારે ધુતકારો છો, ધમકાવો છો. હું પણ એક માણસ છું, ફાડેલું ઢોર નથી. પત્ની છું તમારી. આખા ગામની બીમારીના ઈલાજનો બોજ માથા પર લઈને ફરો છો, તો મારો મનનો ઈલાજ કરવાની પણ તમારી ફરજ છે.
0: ઠીક છે, આ બાબતે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. ઓકે?
1: પછી ક્યારેક નહીં, આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઇટ રાઈટ નાઉ.
0: ચૈતાલી જીદ મૂકી દે.
1: ના, નાઉ ઓર નેવર.
0: ચૈતાલી, મેં તને કહ્યું ને, જીદ મૂકી દે. મારે એક ઇમ્પોર્ટન્ટ વર્ક છે.
1: મારી લાઈફ થી ઇમ્પોર્ટન્ટ અત્યારે કઈ નથી. ટેલ મી, શું પ્રોબ્લેમ છે? મારાથી કેમ ધુતકારો છો મને?
0: ચૈતાલી, તને કહ્યું ને, મારે માથું બહુ દુખે છે મારું. પ્લીઝ, તું આ બધી જીદ મૂકી દે.
1: આ બાના છે તમારા, મને ઇગ્નોર કરો છો. મને ખબર છે, આજે તમારે મને કહેવું જ પડશે કે પ્રોબ્લેમ શું છે.
0: મારે તારી સાથે કોઈ વાત નથી કરવી હમણાં.
1: કેમ? મેં તને શું કામ?
0: મેં તને કહ્યું ને કે મને ઇરિટેશન થાય છે, મારું માથું દુખે છે. ચૈતાલી, સર
1: સર, ઉભા થવા દો. શું થયું? જીતુ, જીતુ, જીતુ, પાણી લાવ. સર સર, ઉભા થવા દો. સર જીતુ, જીતુ, હોસ્પિટલમાં ફોન કર. સર સર, ઉભા થવા દો. જીતુ,
2: ઘર ખાલી કરવાની નોટિસ આપવા આવ્યો. ઘર હવે ટ્રસ્ટ ની માલિકીનું છે, અને અમે, તમે તો અપંગ થઈ ગયા છો. અને મારી મોટી વા કહેતી હતી કે તમારા જેવો અપંગ અને પાંગળો માણસ કોઈના કઈ કામનો હોતો નથી. એટલા માટે જ અમે નવા ચેરમેનને અપોઇન્ટ કરી લીધા છે. પ્લીઝ વેલકમ સર.

0: ઠંડે ચેતાલી, રડવાથી કિસ્મતના ફેસલા નથી બદલાતા.
1: હું આપણી કિસ્મત પર નથી રડતી, જગતમાંથી મરી પરવારેલી માણસાઈનો શોક મનાવી રહી છું.
2: હા સાહેબે જેમને મહાન બનાવ્યા એ જ આજે એમને ઘરની બહાર કાઢી રહ્યા છે.
0: આજકાલ નો માણસ ભગવાનને બનાવે છે, એની સ્થાપનાએ કરે છે ને એનું વિસર્જન પણ કરી નાખે છે. તો માણસ માણસ સાથે દગો કરે એમાં શું નવાય?
3: સાચી વાત છે સર, સાચી વાત છે. પણ શું છે, ક્યારેક માણસની મૂર્ખતા અને એના પરિણામો જ એ ભોગવતો હોય છે.
0: અરે રોહિત, તું એકદમ

0: ના સમયે આવ્યો છે?
1: ના, તમારી જગ્યાએ આવ્યો છું.
0: રિયલી? એ તો બહુ આનંદના સમાચાર છે.
2: આનંદના સમાચાર તો છે જ. ગુરુ ઘર બહાર જઈ રહ્યા છે અને ચેલો એમાં નિમિત્ત બન્યો છે.
1: એક મિનિટ શાંતિ. ગુરુએ જ્યારે ચેલાની જિંદગી ઉજાડી નાખી હતી ત્યારે કોઈને દુઃખ નતું થયું? હા, અને આજે જ્યારે ચેલાને પોતાના હકનું મળી રહ્યું છે ત્યારે તમારા પેટમાં દુખે છે?
0: જીતુ, જા, જઈને ટેક્સી બોલાવ. મને એક વાત કે રોહિત. જીતુ ચૈતાલીને ચાહે છે.
1: પ્રેમ શું? રેતી પર લખાયેલું લખાણ છે કે સમયના વહેણથી ભૂસાઈ જશે.
0: મને મારો જવાબ મળી ગયો. રોહિત, હવે તારે મને ગુરુ દક્ષિણા આપવાની છે.
1: હજી શું આપું? હા,
0: તારે ચૈતાલી સાથે લગ્ન કરવાના છે.
2: શું બોલી રહ્યા છો તમે?
0: જવાબદારીમાંથી મુક્ત થવું છે.
2: તો ઝેર પીવડાવી દો મને. જીવતા જીવતા નરકયાતના ના આપો.
0: તો તને સુખનું સ્વર્ગ લખી આપવા માંગુ છું. રોહિત યુવાન છે, કેપેબલ છે, અને સૌથી મોટી વાત એ છે કે તારો પ્રેમી છે.
2: વાહ શીતાંશુ વાહ. હું તો તમને મુઠ્ઠી ઉચ્ચારો માનવી સમજતી હતી, પણ તમે તો અદના માણસ થી પામર નીકળ્યા. પત્ની છું હું તમારી. તમે મને કટપુતળીની જેમ નચાવવા માંગો છો. આંગળીઓમાં જોર નથી રહ્યું તો દોર કોઈ બીજાને આપવા નીકળ્યા છો. કઈ પાડેલું ઢોર છો કે ગરીબ બ્રાહ્મણને દાન આપી દેવાય?
0: ચૈતાલી, આ તો કેવી વાતો કરી રહી છે? હું જે કઈ પણ કરી રહ્યો છું એ તારા ભલા માટે કરી રહ્યો છું. ના ઐશ્વર્ય, રોહિત તને બહુ સુખી રાખશે. બહુ સારો માણસ છે.
1: પત્યું કે હવે નીકળો ને, હવે પતાવો જલ્દી, નીકળો ચલો.
2: નીચ નરાધમ છે આ માણસ. આજીવન તમારો આશ્રિત રહેનારા માણસ આજે તમને તમારા જ ઘરમાંથી કાઢવા માટે આવ્યો છે. મારું પાળેલું કૂતરું અડકાયો ડાગ્યો બની ગયો છે.
1: કઈ બોલતો નથી ત્યાં સુધી.
0: રોહિત,
1: બોલતી જ જાય છે, બોલતી જ જાય છે.
0: છોડી દે.
1: પ્રજા ચૂપ રહેજે. એકદમ મારી સાથે પ્રેમના નાટક કરી અને આ પાંગળા સાથે પરણી તું.
0: રોહિત,
1: મરી જવું છે આને. આ વધારે સહેલું છે તમારા માટે પણ, મારી માટે પણ. મરી જવું છે આને, મરી જવું છે ને આને, આને મરી જવું છે.
0: શું કરી રહ્યો છો રોહિત?
1: આને તો ચોપ, એકદમ ચોપ.
0: રોહિત,
1: આને
3: રોહિત, મને તારા ઉપર બહુ માન છે. એટલું માન છે કે જેટલું માન એક પેશન્ટ ને ડોક્ટર માટે હોય, કાતર ને ઓપરેશન થિયેટર માટે હોય, લાલ દવા ને કાપુસ માટે હોય, અને ડોક્ટર સીતાંશુ મહેતા જેવા ગુરુ ને એના શિષ્ય માટે હોય.
0: વોરા, આ માણસ મારો શિષ્ય બનવાને લાયક નથી. બધું છીનવી લીધું છે મારું.
3: શિષ્ય ક્યારે ગુરુ પાસેથી છીનવી નથી લેતો, પણ ન્યોછાવર કરે છે. ગુરુએ આપેલું જ્ઞાન, ગુરુએ આપેલી સમજ, ગુરુએ આપેલું માન સન્માન. અરે સાહેબ, એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો આપી દીધેલો. જ્યારે શિષ્ય રોહિતે

તમને ગુરુ દક્ષિણામાં તમારું બુઠ્ઠું થયેલું અડધું અંગ આપી દીધું છે. સાહેબ, ગુરુનું કામ હોય છે એના શિષ્યની અંદર ચેતના જગાડવાનું, પણ તમારા શિષ્ય રોહિતે એના જૂઠા શબ્દોના વારથી તમારા શરીરમાં ચેતના જગાવી.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર મિત્રો, આજનું સુભાષિત. એકસ્ય કર્મ સંવિક્ષ્ય,
1: એકસ્ય કર્મ સંવિક્ષ્ય,
0: કરોત્યન્યોપિ ગર્હિતમ્,
1: કરોત્યન્યોપિ ગર્હિતમ્,
0: ગતાનુગતિકો લોકો,
1: ગતાનુગતિકો લોકો,
0: ન લોક પરમાર્થિકઃ,
1: ન લોક પરમાર્થિકઃ.
0: મિત્રો, આ સુભાષિતમાં ગાડરિયા પ્રવાહની વાત કરવામાં આવી છે. એકનું કર્મ જોઈને બીજો એનું અનુકરણ કરે, એટલે કે એક જણાએ જે કાર્ય કર્યું હોય તો એણે કર્યું એટલે મારે પણ કરવું જોઈએ, એવો એક ક્રેઝ આપણે કહીએ, એક માણસમાં એવો એક ઘેલછા એવી હોય છે એનું અનુસરણ કરે, અને આને આપણે ગાડરિયો પ્રવાહ, ઘેટાનું ટોળું કહીએ છીએ. કારણ કે ઘેટામાં આ વૃત્તિ હોય છે કે આગળનું જો કૂદકા મારતું મારતું જાય તો પાછળના બધા જ પહેલા ઘેટાએ કેમ કૂદકો માર્યો એનું કારણ સમજ્યા વગર કૂદકા મારતા જાય. મનુષ્યમાં પણ આ એક ઘેલછા એવી હોય છે કે જે મનુષ્યને અનુકરણ કરતા શીખવાડે છે. કોઈ કે સારું વસ્તુ લાવી તો મનુષ્યને ઈચ્છા થાય કે હું પણ લાવું, પણ એ જોવું જોઈએ કે એની ક્ષમતા એ અને એના માટે યોગ્ય છે કે કેમ, એ વસ્તુ એના માટે ઉપકારક છે કે કેમ. બીજા માટે એ કામની હોય, શક્ય છે પોતાના માટે એ વસ્તુ કામની ન પણ હોય, છતાં મનુષ્ય અનુકરણશીલ છે અને અનુકરણના કારણે ઘણી વખત એ ઘણું બધું ગુમાવતો હોય છે, પરમાર્થ વિચારતો નથી, પોતાનું ભલું સામર રહેલું છે વિચારતો નથી. એટલે લોક આ દુનિયા આવી છે, અનુસરણ કરનારી છે, એવું આ સુભાષિતમાં સુભાષિતકારે જગતનું લોકોનું વર્ણન કર્યું છે. મોટાભાગનો સમાજ, મનુષ્ય આવા પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. હવે મિત્રો, આપણે ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. સંસ્કૃતમાં સરળ રીતે આપણે કેવી ક્રિયાઓ બોલી શકીએ અને કયા પ્રત્યયો જોડીને આપણે ક્રિયાને વ્યક્ત કરી શકીએ, તો આગળ આપણે શીખ્યું અને જોઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ આપણા સિવાય અન્ય વ્યક્તિ જો કોઈ ક્રિયા કરતો હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, તો એને આપણે તી પ્રત્યય લગાવીએ છીએ અને ખાદ એટલે કે ખાવું, ખાદતી, પઠ એટલે કે વાંચવું, પઠતી, લિખ એટલે લખવું, લિખતી,

0: એમ આપણે બોલતા હોઈએ છીએ. પોતાના માટે મી પ્રત્યય લગાવીએ છીએ અને અહમ શબ્દ બોલીએ છીએ. આજે આપણે પોતાના માટે એટલે કે અહમ એવા કેટલાક પદોનો અભ્યાસ કરીએ, મી પ્રત્યય લગાવીને આપણી ક્રિયાઓ આપણે બનાવીએ. જેમ કે અહમ એટલે કે હું બોલું છું, બોલું એટલે વદ, તો વદની સાથે આપણે આ ઉમેરીએ અને પછી મી લગાવીએ. અહમ વદામી, હું બોલું છું. હું જઉં છું એમ કેવું હોય તો ગચ્છની આગળ
1: ગચ્છામિ,
0: હા આપણે ગચ્છમાં આ ઉમેરી અને પછી મી લગાવવો જોઈએ. પઠ વાંચવું
1: તો અહમ પઠામિ,
0: હા પત પત એટલે કે પડવું,
1: અહમ પતામિ,
0: હા ક્રીડ
1: અહમ ક્રીડામિ,
0: વદ
1: અહમ વદામિ,
0: હા વદ એટલે બોલવું, ક્રીડ એટલે રમવું, લિખ એટલે
1: લખવું.
0: તો આપણે વાક્ય શું બનાવીએ, અહમ
1: લિખામિ.

0: હવે એક નવો શબ્દ છે લઈ જવું, એના માટે પદ છે નય. નય એટલે લઈ જવું. મી લગાવીને આપણે વાક્ય બનાવી શકીએ, હું લઈ જાઉં છું, તો શું બનશે?
1: અહમ નયામિ.
0: હા, પૂછવું.
1: અહમ પૃચ્છામિ.
0: હા, હવે જોવું એના માટે આપણે કહીએ છીએ પશ્ય.
1: અહમ પશ્યામિ.
0: હા, મળવું.
1: અહમ મિલામિ.
0: હું કઈક બનતો હોઉં તો એના માટે એક શબ્દ છે ભવ. ધારો કે હું શિક્ષક બની રહ્યો છું, બનવા જઈ રહ્યો છું, તો ભવની સાથે મી જોડી દઈએ. અહમ શિક્ષક ભવામી. જો હું ગાયક બનવા જઈ રહ્યો હોઉં તો આપણે કહીએ અહમ ગાયક ભવામી. આપણે નાટકમાં હોઈએ ને કોઈ રોલ લેવા માંગતા હોઈએ કે ભાઈ હું ચિકિત્સક બનવા માંગુ છું, હું ચિકિત્સક બનું છું, મારે ડોક્ટર બનવું છે, તો આપણે કહીએ અહમ ચિકિત્સક ભવામિ. ભવામિ શબ્દથી આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ. અહમ ચિત્રકાર ભવામિ.
2: અહમ શિક્ષક ભવામિ.
0: હા,
1: અહમ અધ્યાપિકા ભવામિ.
0: અહમ ગાયક ભવામિ.
1: અહમ લેખિકા ભવામિ.
0: હા, આવા પોતાનો કઈક ઈચ્છા દર્શાવવા માટે પણ આપણે વર્તમાન કાળમાં એમ કહી શકીએ કે હું આ બનું છું, બની રહ્યો છું. જાણવા માટે ક્રિયાપદ છે, જ્ઞાધાતુ છે, અને એને જાનાતી એવું ત્રીજો પુરુષ માટે કહેવાતું હોય છે. પણ આપણે એમ કેવું હોય હું જાણું છું તો મી લગાવવું પડશે. એટલે આપણે એમ કહીએ કે હું રામાયણ જાણું છું તો આપણે બોલવું જોઈએ અહમ રામાયણમ જાનામિ. જો હું ભગવદ્ ગીતા જાણતો હોઉં તો આપણે શું કહીએ?
1: અહમ ભગવદ્ ગીતા જાનામિ.
0: હા, હું કથા જાણતો હોઉં તો
1: અહમ કથામ જાનામિ.
0: હા, કોઈ એડ્રેસ આપણને પૂછે સંકેત કે ભાઈ ઘર ક્યાં છે અથવા કાર્યાલય ક્યાં છે, તો આપણે એમ સંકેત કહીએ કે અહમ સંકેતમ જાનામિ.

0: સ્થાનમ જાનામી, મને ખબર છે ક્યાં છે, અહમ જાનામી. મને ગાતા આવડતું હોય તો હું કહું કે અહમ ગાનમ જાનામી, ગાવાનું જાણું છું. હું નૃત્ય જાણું છું એમ કેવું હોય તો, નૃત્ય એટલે નૃત્ય, તો અહમ
1: નૃત્યમ જાનામી.
0: હા, જો મને ચિત્ર દોરતા આવડતું હોય ને એમ કે તો હું ચિત્ર જાણું છું, તો આપણે કહી શકીએ અહમ
1: ચિત્રમ જાનામી.
0: હા, તો જેવી રીતે ભવામી આપણે વાક્યો બનાવીએ, એવી રીતે જાનામી પણ વાક્યો બનાવીએ.

0: બતાવી શકીએ. ધારો કે લેસન કરતા હોઈએ તો ગૃહ કાર્ય કહેવાય. અહમ ગૃહ કાર્યમ કરોમિ,
1: અહમ વાર્તાલાપમ કરોમિ.
0: હા, જો વાતચીત કરતા હોઈએ તો વાર્તાલાપમ કરોમિ.
2: અહમ લેખનમ કરોમિ,
0: હા, લખવાનું ક્રિયા ચાલતી હોય તો લેખનમ કરોમિ. જો આપણે ધોતા હોઈએ કંઈક મોઢું, વસ્ત્ર કે પાત્ર વાસણ, તો પ્રક્ષાલન. અહમ પ્રક્ષાલનમ
2: કરોમિ,
0: હું કરું છું. આપણે એમ કોઈ કહીએ કે હું આ કરી રહ્યો છું, એવું જ એક પદ લઈએ આપવા માટે. એના માટે એક ધાતુ છે દા. બીજો કોઈ આપતો હોય તો કહેવાય દદાથી, અને આપણે આપતા હોઈએ તો આપણે કહીશું દદા મી. હવે હું કોઈને આપતો હોઉં, પુસ્તક આપતો હોઉં, તો હું એમ કહીશ કે અહમ પુસ્તકમ દદામી. તમે કોઈ વસ્તુ આપતા હો તો એની આગળ બોલીને પછી દદામી કહી શકો.
2: અહમ લેખનીમ દદામી,
0: હા, હું પેન આપું છું લેખની.
1: અહમ ભોજનમ દદામી,
0: હા, હું ભોજન આપું છું.
2: અહમ વસ્ત્રમ દદામી,
0: હા. આમ કઈ પણ વસ્તુ આપવાની હોય તો આપણે આપીએ ત્યારે આપણે એમ કહીએ કે હું આપું છું, તો દદામી બોલવું જોઈએ. અત્યારે હું સંસ્કૃતનું જ્ઞાન આપી રહ્યો છું એમ કહેવા જાઉં તો હું એવું બોલું કે અહમ સંસ્કૃતમ જ્ઞાનમ દદામી, સંસ્કૃતસ્ય જ્ઞાનમ દદામી. અને તમે પછી સ્વીકારી રહ્યા હો તો તમે સ્વીકરોમી એવું બોલી શકો.
1: અહમ સંસ્કૃતસ્ય જ્ઞાનમ સ્વીકરોમી,
0: હા. આવો પણ આપણે અભ્યાસ કરી શકીએ કે હું તમને આભૂષણોની ભેટ આપતો હોઉં અને હું કહું કે અહમ આભૂષણમ દદામી.
2: અહમ આભૂષણમ સ્વીકરોમી,
0: હા. એટલે આપનાર પણ બોલતી વખતે અહમ ઉપયોગ કરે તો મી, અને આપણે લેતા હોઈએ તો સ્વીકરોમી, દદામી સ્વીકરોમી. એવું જ એક પદ છે ગ્રહણામી. આપણે કોઈ વસ્તુ ગ્રહણ કરતા હોઈએ તો
1: ગ્રહણામી,
0: ગ્રહણામી. આપણે છોડી દઈએ તો ત્યજ ધાતુ છે ત્યજામી. જો હું ઉભો થઈ જતો હોઉં તો ઉત્તિષ્ઠામી, અને આપણે બેસી જઈએ તો
2: ઉપવિષામી.
0: તો મિત્રો, આવા કેટલાક ધાતુઓ છે જેનો હું માત્ર ઉલ્લેખ કરું, આપ અહમ અને મી પ્રત્યય લગાવો. તો ગચ્છ એટલે કે જવું.
1: અહમ ગચ્છામી, ભવાન ગચ્છતિ.
0: હા, માત્ર અહમનો પ્રયોગ કરીએ તો આપણે વાક્ય બનાવીએ અહમ ગચ્છામી. હું પઠ બોલું તો આપ
2: અહમ પઠામી.
0: હા, પત પડવું, અહમ
2: પઠામી.
0: ક્રીડ રમવું,
2: અહમ ક્રીડામી.
0: વદ બોલવું,
1: અહમ વદામી.
0: પીબ,
2: અહમ પીબામી.
0: હા, પીબ એટલે
1: પીવું.
0: હા, લિખ,
1: અહમ લેખમ લિખામી.
0: નય,
2: અહમ નયામી.
0: ત્યજ,
1: અહમ ત્યજામી.
0: પશ્ય,
2: અહમ પશ્યામી.
0: મિલ,
1: અહમ મિલામી.
0: શૃણ સાંભળવું,
2: અહમ શૃણોમી.
0: હા, અહીં મિત્રો શૃણામી ની જગ્યાએ શૃણોમી એવું આપણે થોડુંક વિશેષ ધ્યાન રાખવાનું છે. તો આવા કેટલાક શબ્દો જયારે વિશેષ હોય તો એનો.
3: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે આપણે આવી ગયા છીએ 22મા એપિસોડમાં. શરૂ કરીએ. અમે અમરકંટક પહોંચ્યા તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યા. અત્યારે કપિલધારા પહોંચ્યા છીએ. અનેક પ્રપાતોની સ્વામીની નર્મદાના સૌથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસર ધસી રહી છે. મેકલના પહાડો ઉતરીને મેદાનમાં, ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ અનેક નદી નાળાને પોતાનામાં લીન કરતી જળ સમૃદ્ધ થતી રહે છે. શાસ્ત્રીજીએ કહ્યું તે લ્યુસીને પોતાની ડાયરીમાં નોંધ્યું, સમય હશે તો ક્યારેક તને નર્મદાષ્ટક સંભળાવીશ અને તેનો અર્થ પણ સમજાવીશ. બહુ સુંદર કાવ્ય છે, શંકરાચાર્ય લખેલું. શાસ્ત્રીજીએ નર્મદા

પુસ્તક ની એક પંક્તિ ગાઈ અને અર્થ કહ્યો. અદભુત, લ્યુસીએ કહ્યું અને નકશો ખુલ્યો. ધ્યાનથી નર્મદાનું સ્થાન જોઈને બોલી, આખા ભારતની બરાબર વચ્ચેથી બે ભાગમાં વહેંચે છે, હું એનાથી જુદું માનું છું. શાસ્ત્રીજીએ કહ્યું, એ આ દેશને જોડે છે, ઉત્તરાખંડને અને દક્ષિણ પથને જોડીને એક સાથે રાખી છે. અરે વાહ. શાસ્ત્રી થોડું અટક્યા અને દૂર સુધી નજર દોડાવતા કહ્યું, બેટા, અમરકંટકેથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રદ્ધા, કેટકેટલી સાંત્વના, કેટકેટલા પ્રેમ, કેટકેટલો આદર અને પુણ્ય અને અગણિત દંતકથાઓનું સર્જન કરે છે. સમગ્ર દેશને ખૂણે ખૂણે ઘરમાં બેસીને સ્નાન કરતા લોકો પણ આ નદીનું નામ લઈને શરીર પર કળશું ઢોળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શાસ્ત્રી ભાવથી ભૂલતા ગયા. હું અને લ્યુસી સાંભળતા રહ્યા અને એક નામધારી આ જળધારા સાગર સંગમ પહોંચે ત્યાં સુધીમાં અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારના જીવન બદલી નાખે છે, કહી શાસ્ત્રીજી આગળ ચાલ્યા. અમે તેની પાછળ ધુરાયા. પાણીના એક પ્રવાહનું આટલું સામર્થ્ય? લ્યુસી બોલી. હા, આ ધરાતલ પર અન્યત્ર આવું હશે કે નહીં તે મને ખબર નથી, શાસ્ત્રીજીએ વાત પૂરી કરી. કપિલધારાથી ચાલેલા અમે બપોર સુધીમાં એક નાનકડા ગામમાં પહોંચ્યા. શાસ્ત્રીજીના નાનપણના એક મિત્રને ત્યાં રોકાયા. હું અને લ્યુસી ગામમાં ફરવા નીકળ્યા. નાનકડું ગામ, થોડી વારમાં તો અમે પાછા ફર્યા તો યજમાનનો નાનો પુત્ર જમીન પર આળુડતો કજીએ ચડેલો. શું થયું આને? લ્યુસીએ છોકરાની પાસે જઈને તેને ઊભો કર્યો. લ્યુસીને જોઈને તે શાંત તો પડી ગયો પણ રિસાઈને ઓટલે જઈને સૂતો. શું થયું હતું તેને? લ્યુસીએ મને પૂછ્યું. છોકરાની મા ગાયને ચારું નાખતી હતી. લ્યુસીની ભાષા તે સમજતી ન હતી પણ લ્યુસી છોકરાના રડવાનું કારણ પૂછે છે તેવું સમજતા તેને વાર ન લાગી. તે ગુસ્સામાં જ બબડી. કંઈ નથી એને, એ છે જળવિત્રો, અહીં આંગણામાં પીપળો વાવો છે એને. મેં લ્યુસીને આ કારણ બતાવ્યું તો તેણે કહ્યું, તો વાવવા દો ને, શો વાંધો છે? તેને નથી, મેં કહ્યું, છોકરાની માને છે. અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકન્યાળ વૃક્ષ છે, તેને ઘર આંગણે વવાય નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અમારા લોકોની એવી માન્યતા છે કે પીપળો અપશુકનિયાળ વૃક્ષ છે અને તેને ઘર આંગણે વવાય નહીં, પણ એ સાચું નથી, લુસીએ કહ્યું. ઓક્સિજનનો વિપુલ જથ્થો વાતાવરણમાં છોડતા જે ગણ્યા ગાંઠ્યા વૃક્ષો છે તેમાં આ વૃક્ષનો સમાવેશ થાય છે. હકીકતમાં તો પીપળો પવિત્ર ગણાવવો જોઈએ, પવિત્ર જ ગણાય છે, શાસ્ત્રીજીએ ઘરની અંદર હિંચકે બેઠા બેઠા કહ્યું. લુસી, તે આપણા મંદિરે આ વૃક્ષ જોયું ને, તેના થડ પર પૂજાપો અને સૂતરના દોરા છે. અરે હા, લુસીને યાદ આવ્યું, તો પછી અહીં વિરોધાભાસ કેમ? લુસીની સંશોધન વૃત્તિ જાગી. તેને નોટ પેન કાઢ્યા અને અંદર જઈ ડામચિયાના ટેકે ઊભી રહીને શાસ્ત્રીજીને પૂછ્યું, બોલો તમે શું કહો છો? જો અહીં સાસરે આવેલી દીકરીને ક્યારેક મા બાપ સાંભળે કે સાસરાના ઘરમાં કોઈને કહેવાય નહીં એવું મન દુઃખ થાય ત્યારે એ પીપળા પાસે જઈને પોતાની વાત કહે છે, તને કદાચ આ નવું લાગશે, પણ મેં મંદિરના પીપળે આ નજરે જોયું છે, એટલે આ ઝાડ અપવિત્ર છે તે વાત તો હું ન માનું. શાસ્ત્રીજીએ હિંચકો ઠેલતા કહ્યું, તે છતાં ઘર આંગણે પીપળાને અશુભ ગણ્યો છે તે કદાચ એ કારણે કે આ ઝાડના મૂળ એટલા મોટા થાય છે કે ઘર પાસે વાવીએ તો દિવાલો પાર જઈને તેના મૂળ ઘરને પોલું કરી નાખે છે. આ એક કારણ હોય તેને ઘર આંગણે વાવવા પરના નિષેધનું. કદાચ એમ હોય, લ્યુસીએ કહ્યું, તો પણ તે સીધી રીતે સમજાવી ન શકાય? લ્યુસી, શાસ્ત્રીજીએ કહ્યું, અમારી ગરીબ ભોળી અને આખો એ દિવસ મહેનત કરવામાં ગાળતી પ્રજાને વૈજ્ઞાનિક કારણો અને વાતોમાં રસ ન પડે. અમે પાપ અને પુણ્ય કે સુકન અપશુકનને સમજવાના એથી કોઈ પણ નિયમ પળાવવા માટેના આ નિષેધનો માર્ગ અપનાવવો સરળ બને, કહીને શાસ્ત્રીજીએ પાણી પીધું. પછી મને ઉદ્દેશીને કહ્યું, તું પણ સાંભળ, પીપળો ઘર પાસે ન વવાય એ સાચું, પણ આને અપવિત્ર નથી મનાતું, આપણાથી એને કપાય પણ નહીં, એને માત્ર અપશુકનિયાળ જ કહ્યો હોય તો આ પ્રજા દેશમાં ક્યાંય પીપળો રહેવા ન દેત, આ ઝાડ ક્યાંક જોવા ન મળત. ઘર આંગણે અપશુકનિયાળ મનાતું આ વૃક્ષ પાદર કે કુવા તળાવ કાંઠે પરમ પવિત્ર મનાય, એને કોઈ કાપે નહીં, ન એનું લાકડું વાળે, પીપળાને પાયેલું પાણી પિતૃઓને પહોંચે છે એવી ભાવના મૂકીને આ વૃક્ષને તો આપણે પિતૃ સમાન સ્થાને મૂક્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લખી તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: હું સમજી શકું છું, લ્યુસીએ કહ્યું. આવી બીજી માન્યતાઓ કે કથાઓ હશે?
1: ઘણી, શાસ્ત્રીજીએ કહ્યું.
0: દરેક પ્રથા કોઈને કોઈ કારણસર પડી હોય. ઋષિમુનિઓ સાવ એમ જ નિયમો ઘડે એવું તો ન જ હોય ને? આમ કહીને શાસ્ત્રીજી ઊભા થયા અને અંદરના કમરામાં જતા રોકાઈને કહ્યું, અમારી પરંપરાઓ, માનવી અને પ્રકૃતિ એકબીજાના જીવનક્રમમાં વિક્ષેપરૂપ બન્યા સિવાય યથાવત ટકી રહે તે માટે સર્જાઈ છે. તું જેમ જેમ ફરીશ તેમ તેમ જાણીશ, અમારું તો જીવન જ પ્રકૃતિ પર નિર્ભર છે, એને છે દીધે અમારે ચાલવાનું નથી. લ્યુસી તેની ડાયરી લખતી હતી. મેં મારી નોંધ પૂથી લખી. નાનકડું ગામ સાંજની પ્રવૃત્તિઓમાં રમતું થયું. મંદિરે ઝાલર વાગી. હું અને લ્યુસી મંદિરે જવા નીકળ્યા. પાછા ફરતા અમે બંને નદી તરફથી ચાલ્યા. તમે પાછા ક્યારે આવું છો? લ્યુસીએ ચાલતા ચાલતા સહજ રીતે પૂછ્યું અને મારા આંગળામાં પોતાના આંગળા સરકાવ્યા. આછા અંધકારમાં મેં લ્યુસીના સ્પર્શનું અને કથનનું નિમંત્રણ આખા અસ્તિત્વમાં અનુભવ્યું. અત્યારે જ ચાલ, કહેવાની ઈચ્છા તો થઈ આવી, પણ તે સાથે જ લ્યુસીને અહીં રોકી રાખવાની ઈચ્છા વધુ પ્રબળતાથી બહાર આવી. મેં થોડું વિચાર્યું ને કહ્યું, લ્યુસી, હું પાછો ફરું તે કરતાં તું અહીં આવે તેવું ન બને? આપણે સાથે મળીને ઘણા કામ કરી શકીએ. આમે આ વનમાં રહેવું તને ગમે તું છે જ ને? મને અહીં ગમે છે તે સાચું, પણ એથી હું અહીં રહી પડું એવું તમે વિચારો તેવી મને નવાઈ લાગે છે. લ્યુસીએ આંખો વિસ્તારતા કહ્યું. થોડી વાર કંઈક વિચારીને જરા વ્યંગપૂર્વક હસી અને બોલી, નદી સદેહે દર્શન દે છે એવી બ્રહ્મણાઓ વચ્ચે આવીને રહેવાનું તમે મને કહો છો? ઠીક છે, એ બધું જોઈ સાંભળીને આપણે રોમાંચ અનુભવીએ, છાપાઓ અને બીજા માધ્યમો વડે આ બધું બીજાને જણાવવાનો આનંદ પણ લઈએ, પરંતુ આવી દંતકથાઓના પાત્ર બનવામાં મને રસ નથી. આમ કહીને લ્યુસી થોડી વાર મૌન રહી, પછી આગળ ચાલતા બોલી, અને મને તો લાગે છે કે તમારે પણ અહીં રોકાવાની જરૂર નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારે હજી કામ છે, હું તાત્કાલિક તો નીકળી ન શકું, મેં કહ્યું. શું કામ છે? લુસીએ થોડું ચીડાઈને કહ્યું. તમે અને ડેડી બંને કોણ જાણે શું કરો છો? આફ્રિકાનો કે અહીંનો એક પણ રિપોર્ટ ડેડી હજી સુધી રજૂ કરી શક્યા નથી. કોણ જાણે યુનિવર્સિટી પણ શા માટે પૈસા આપ્યા કરે છે. આમ કહીને લુસી મારા તરફ ફરીને ઊભી રહી અને બોલી, તમે આટલા વર્ષોથી અહીં કામ કરો છો, પણ તમારા કામ વિશે મને અને ડેડી સિવાય કોને માહિતી છે? હું તો અહીં 15 કે 20 દિવસ રહીશ, પણ પછીના થોડા જ દિવસોમાં દુનિયાના કેટલાય છાપાઓમાં મારું નામ તમે જોઈ શકશો. મારું હૃદય ચિરાઈ ગયું. લુસી આ રીતે વિચારતી હોય એવી કલ્પના પણ મેં નહોતી કરી. મેં તેનો હાથ છોડી દીધો. મારી વ્યગ્રતાને સમાવવા મેં ધીમેથી કહ્યું, મને વિચારવા દે. લુસી એક ક્ષણ ઊભી રહીને પછી ઝડપથી ચાલવા માંડી. થોડે આગળ જઈને અમે એક ખડક પર એકબીજાને અઢેલીને બેઠા. હું બેઠો બેઠો ઉગતા ચંદ્રના ઉજાસમાં નર્મદાને નીરકી રહ્યો. મારું મન વિચારી ચડ્યું. અહીં રહીને હું શું કરીશ? લુસી કહે છે કે અહીં હું જે કામ કરું છું તેની કોઈ કિંમત નથી, એનાથી મારી કોઈ ઓળખ બનતી નથી. વર્ષો પહેલાની સાંજે જ્યારે મને આ કામ સોંપાયું ત્યારે મને પણ એ વિચાર આવી ગયો હતો. આજે ફરી નિર્ણયની ઘડી આવી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આજી, આજે ફરી નિર્ણયની ઘડી આવી છે ત્યારે મને કહેવામાં આવે છે કે મારું કામ વ્યર્થ છે, મારું જીવન વ્યર્થ સ્થૂળ વીત્યું છે, મારું મન ભારે થઈ ગયું. મેં ખડક પર લંબાવ્યું અને જીવનમાં પ્રથમ વખત ઉચ્ચાર્યું, નર્મદેહર. જાણે થોડી પળો માટે મારી આંખ મળી ગઈ. સ્વપ્નમાં જ મને નર્મદા સદેહ સામે આવીને કહેતી હોય તેવું લાગ્યા કર્યું. જાણે કહેતી હોય, તારું કોઈ કામ વ્યર્થ નથી. સ્થૂળ દેખાતા કામો જ સૂક્ષ્મ વિકાસ તરફ દોરી જાય છે. માત્ર ધન કે યશ મેળવવામાં જીવન સમાપ્ત કરનારા તો અનેક છે, લાખોમાં એકાદ માનવી જ તું જે માર્ગે ચાલ્યો છે તે માર્ગે ચાલે છે. હું જાગી ગયો અને નિર્ણય સાથે ઊભો થયો. મેં લ્યુસીને કહ્યું, મને જે લાગે છે તે હું મારી જાતે ચકાસ

0: પ્રવાસી જોવા માંગું છું, તું મને થોડો સમય આપ, એ દરમિયાન હું મારો રસ્તો શોધી શકીશ. જો સ્પષ્ટ નહીં થઈ શકું તો વળતી જ પડે હું ત્યાં આવીશ, અને સત્ય મળશે તો. એમ કહીને હું અટક્યો અને ઉમેર્યું, તો તું મારી રાહ ન જોતી. ભલે, લ્યુસીએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે ફક્ત આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. તમને અમારા આ એપિસોડ કેવા લાગે છે એના વિશે અમને જરૂરથી તમારા ફીડબેક અને રિવ્યૂઝ મોકલાવશો. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. અમારી ઇમેઇલ આઈડી છે radiopalampur@gmail.com. તમે અમને મેઇલ પણ કરી શકો છો, સાથે સાથે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે પણ જોડાઈ શકો છો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ ફરીથી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: દિલ સે ચાહને કી મુજે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મજા લેતે હો.
2: તેરી શિકાયત કર દું

0: શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: પ્લીઝ રાતી મત

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ, અને હું લઈને આવું છું મારા શો પર ગુજરાતી સાહિત્યની અદ્ભુત નવલકથા, નવલિકા અને કેટલીક સાહિત્યિક રચનાઓ કે જેઓ પુસ્તકો સ્વરૂપે આપણને સૌને ઇતિહાસથી, પ્રસંગોથી, ઘટનાઓથી અને વાર્તાઓથી વાકેફ કરાવે છે. આવી સુંદર મજાઓની ઘટના અને પ્રસંગોની, વાર્તાઓની જે સાહિત્યિક રચના હોય છે તેની વાત કરવા માટે તમે પણ મને ઇજન કરી શકો છો, તમારી વાતોને મોકલી પણ શકો છો. હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, માણી રહ્યા છીએ સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, જેમણે પ્રભાસ પાટણની એટલે કે સોમનાથની પૃષ્ઠભૂમિની કેટલીક વાતોને આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે સંગ્રહિત કરી છે. આજે વાત કરીશું પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની. ગંભીર અવાજે કંઈક ઊંડા ઉતરી જઈને દધીચી બોલ્યા, દેવો, તમારા તમામ અસ્ત્ર યથાવત છે, પણ મારા પોતાના દેહમાં, સહેજ હસીને બોલ્યા, ત્યાંથી તો કોઈ ચોરી ન જાય ને? ઇન્દ્રાદી દેવો ખિન્ન થઈ ગયા, આવા મહાન ઋષિના દેહમાંથી અસ્ત્ર કેવી રીતે મેળવવા, કંઈક અનર્થ ન થઈ જાય? ધીરે રહીને વરુણ બોલી ઉઠ્યા, ભગવાન, આપે અમારા અસ્ત્રનું રક્ષણ કર્યું ને આ રીતે અમે આપના ઋણી રહીએ, પણ આપના દેહમાં રહેલા એ અસ્ત્ર અમે કેવી રીતે પામી શકીશું? ત્યાં આપના શરીરમાં સ્થિર થયેલા અસ્ત્ર ગમે તેટલા અમોઘ હોય, પણ યુદ્ધ સમયે એ શા કામના? એ માટે તો આગળ ન બોલી શકાય એવી વાત હતી. ઋષિ દધીચી સસ્મિત વદને શાંત ચિત્તે બોલ્યા, સમજ્યા તમે વરુણદેવ, સાચું સમજ્યા. એ શસ્ત્રો મેળવવા આ શરીરનો નાશ કરવો પડે. અને પછી જે ઘટનાક્રમ બને છે તેની વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: I hate you.

વરુણ દેવ કહે છે, જી પ્રભુ, અમે તો કોઈ કર્મે આ કામ ન કરી શકીએ, એટલે કે તમારા દેહનો નાશ, પણ હું જાતે તમને મારું શરીર સમર્પિત કરું તો? દધીચિ ઋષિ જવાબ આપે છે, શાંતમ પાપમ બધા દેવોના મુખમાંથી સરી પડે છે. ના દેવતાઓ, સુરેશ્વર, આ નશ્વર દેહ તો મારે ક્યારેક તો છોડવાનો છે ને. દધીચિ કહે છે, એ દેવ કાર્યમાં ઉપયોગી થાય, દુષ્ટોના સંહારનું સાધન બને, પ્રજાના કલ્યાણમાં કામ આવે, એથી વધુ પુણ્ય કયું હોઈ શકે? ને તમારે મારા પ્રાણ હરવાના નથી. હું જાતે પ્રાણાયામ કરી મારા પ્રાણને આ દેહના પિંજરમાંથી અલગ કરી દઈશ. પછી તમે સહુ તમારા અસ્ત્રની શક્તિઓથી ભરેલા મારા અસ્થિઓને ઉપયોગમાં લઈ આયુધો બનાવો, દુષ્ટોનો સંહાર કરો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તેના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીનીના અંશોને. ને પળવારમાં દધીચી સમાધિષ્ઠ થઈ અને બેસી ગયા. પ્રાણ પંખેરું ઉડી ગયું. નિષ્પાણ નિશ્ચેતન શરીર અસ્ત્ર શસ્ત્રોની શક્તિઓ સમેત શેષ રહ્યું. થોડી ગ્લાની અને વધુ ઉત્સાહ સાથે દેવો કામે લાગી ગયા અને સૌ અસ્ત્રોનું પુનઃ સર્જન થયું. ઇન્દ્રનું અમોઘ શક્તિ ધરાવતું વજ્ર આ રીતે જ નિર્માણ પામ્યું. દેવોનો વિજય નિશ્ચિત બન્યો. વર્ષો વહેતા ગયા અને યુવાન બનેલો પુત્ર પીપલાદ પિતાના દેહાંતનું રહસ્ય જાણવા ઉત્સુક થયો અને એને જાણ્યું ત્યારે ક્રોધથી સળગવા લાગ્યો. સ્વાર્થી દેવો મારા પિતાના મૃત્યુનું કારણ બન્યા. અંદર પ્રજ્વલિત ક્રોધાગ્નિ વડવાગ્નિ સ્વરૂપે બહાર પ્રગટ્યો. હે દેવો, તમારો સ્વાર્થ સિદ્ધ કરવા તમે મારા પિતાને હણ્યા. હવે મારો ક્રોધાગ્નિ તમને બધાને, તમને ન રોકનાર સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી દેશે. ક્રુદ્ધ ઋષિ કુમારે ગર્જે છે, બસ હવે કઈ નહીં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભસ્મ જ ભસ્મ. આકાશ ને પાતાળ ભસ્મથી છવાઈ જશે, પ્રાણી માત્રના પ્રાણ હોમાઈ જશે. જાઓ મારા ક્રોધાગ્નિ જાઓ, હે વડવાનલ, તમારી યુગો યુગોની બુવૃક્ષા સંતોષો, ખાવા માંડો, ન થાય તો આખું જગત તમારો કોળિયો બને. અને પછી પછી શું થયું તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. ત્રણેય લોકમાં ભયનું સામ્રાજ્ય છવાઈ ગયું. આને રોકનાર કોઈ તો હશે? બધા સામર્થ્યશાળીઓ પોતાની અશક્તિ દર્શાવવા માંડ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ વિવશ. બ્રહ્માજી કહે, આ વડવાગ્નિ શમે તો કેવળ સમુદ્રમાં શમે, યુગો સુધી એનું જળ શોષાય નહીં ને આ સંસાર ભસ્મ થતો બચે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીની વાર્તાના અંશોને. પણ આને સમુદ્ર સુધી પહોંચાડે કોણ? વિષ્ણુજીએ કહ્યું, હું એને એક ઘટમાં ગઢામાં સમાવી શકું, એક એક દેવનું ભક્ષણ કરજે એમ લલચાવી પણ શકું, પણ સમુદ્ર સુધી એ ઘટને ધારણ કોણ કરે? મહાસરિતાઓ તે સમુદ્રને મળવા તો વહે છે. ગંગા, યમુના, સરસ્વતી બધી મહાનદીઓને બોલાવવામાં આવી, પણ અન્ય દેવોની જેમ જ એ પણ અસમર્થ હતી. ગંગા અને યમુનાએ તો કહ્યું, પ્રભુ, માર્ગમાં આ પ્રચંડ વગ્નિથી અમે જ શોષાઈ જઈએ,

પિતાના આમન્યામાં સરસ્વતી મૌન હતા. બ્રહ્માજી કહે, પુત્રી સરસ્વતી, તું માત્ર તું જ આ મહાવિપત્તિમાંથી જગતને બચાવી શકે તેમ છે. ઉઠાવ આ ઘટ અને દોહડવા માંડ પ્રભાસના સાગર બની. ધીમા સ્વરે સરસ્વતીજી કહે છે, પ્રભુ હું? હા વત્સ, તું જ એને સહી શકે. જ્ઞાનનું તેજ તારામાં પ્રકાશ પામે છે, તેનાથી પ્રબળ કોઈ તેજ હોઈ ન શકે. અને કલાઓનું સૌમ્ય તેજ ગમે તે ક્રોધાગ્નિને કાબુમાં રાખી શકે. તું સ્વયં તેજસ્વીની છે, પ્રતાપી અને સૌમ્ય ઉભય. તેજ અન્ય ક્યાંથી નથી લાવવાના, અહીંયાથી જ તારામાંથી જ મળશે. ઉઠાવ ઘટ. જેવી દેવોગ્ની આજ્ઞા સરસ્વતી જો વિશ્વ કલ્યાણ માટે તૈયાર ન થાય તો બીજું વળી કોણ થાય? જો તને કષ્ટ તો પડશે, માર્ગ સરળ નથી. વડવાગ્નિની ઉષ્મા દઝાડશે, માર્ગ લાંબો લાગશે. તને ત્યાં દઝાડતા જ્યાં પણ લાગે ત્યારે પૃથ્વી પટ પર આવી ઠંડી હવા લેજે અને પછી ભૂગર્ભ માર્ગે દોડ્યા કરજે. તું યાદ રાખજે, તું અસામાન્ય છે. તારું રક્ષણ કરવા જો કોઈ સમર્થ હોય તો તે તું પોતે જ છે. તારું કલ્યાણ થાવ તેમ બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીને કહે છે. અને પછીનો ઘટનાક્રમ માણવા રેડિયો પાલનપુર સુધી, એટલે કે આ રેડિયો પાલનપુરના અવાજ સુધી, અવાજ સાથે જોડાયેલા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રચંડ વડ વાનલને મસ્તક પર ધારણ કરી શુભ્રવસના શારદા ચાલી નીકળી. યુગો સુધી જગતને જ્ઞાનનું તેજ અને કલાઓથી સૌમ્યતાથી એને સમૃદ્ધ રાખવાનું હતું. દેવ કાર્ય, વિશ્વ કલ્યાણ અને પ્રાણી માત્રને ભયાનક સંકટમાંથી બચાવવાની એષણા લઈને કુમારિકા સરસ્વતી ચાલી.

નીકળી ને પ્રભાસ તીર્થ સુધી પહોંચી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે, તે પુસ્તકના પ્રકરણ 2 સૌમ્ય તેજસ્વીના અંશોને. પ્રભાસ પાટણ સુધી કુમારિકા સરસ્વતી પહોંચી ગઈ. પ્રકાશમાન પ્રભાસ ક્ષેત્ર જાણે એને આવકારવા વધુ પ્રકાશ પ્રગટાવતું હતું. ઉત્સાહ હતી. આ સમુદ્ર આવ્યો ને આ સંકટ એને સોંપ્યું એવા ઉત્સાહથી પગમાં ગતિ વધી. પણ એમ કઈ સંકટો ટળી થોડા જ જાય છે. એક દુષ્ટ અસુર નામે કૃતસ્મર આ કુમારિકાને જોઈ ગયો. રૂમઝૂમ છતાં વેગીલી ચાલે ચાલતી હંસ ગામીની શુક્લાંબરા ધરા સરસ્વતીનું રૂપ એને મોહી ગયું. માર્ગમાં આવીને તે ઊભો રહ્યો. સુંદરી, હું કૃતસ્મરા, તારા સૌંદર્યથી પ્રભાવિત થયો છું. મને પતિ તરીકે સ્વીકારી લે, મારી અર્ધાંગીની બન. પણ એ તો કેમ બને? હું સર્વ સ્વતંત્ર નથી, મારે પિતાને પૂછવું પડે ને. અને આ દેવ કાર્ય? સરસ્વતીજી બોલ્યા, હું એ કંઈ ન જાણું. મારા બલ પરાક્રમથી તું અજાણ છે. જો તું સીધી રીતે મને આધીન નહીં થાય તો હું બલાત્કારે તને મારી મનાવીશ. મનાવ્યા બાદ તને હું મારી રીતે મારા નગરે લઈ જઈશ. બોલ, શું કહેવું છે? આ તો જ્ઞાનશય બુદ્ધિમય કાર્ય પૂર્ણ કરવું છે, એટલે ક્રોધ તો પોસાય નહીં સરસ્વતીજીને. એટલે કહે છે એમ? જો એમ જ છે તો હું માર્ગમાં થાક ઉતારી લઉં, સ્નાનાદિથી પવિત્ર બનું. પણ ત્યાં સુધી આ ઘટને તમે ઉપાડી લેશો અને હવેનો ઘટનાક્રમ માણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

લીધો તે વડવાનલને પોતાના માથે લેવા માટે. અટહાસ્યની સાથે તે અસુર જવાબ આપે છે, એમાં શું લાવો? એમ કહીને વડવાનલનો ઘટ હાથમાં લેતા જ કૃતસ્મર બળીને ભસ્મ થઈ ગયો. સમુદ્ર સામે જ હતો, પ્રગટ થયો ઘટ સ્વીકારી લીધો અને વડવાગ્નિને સૂચી મુખ સોયના કાણા જેટલું મુખ બનાવીને સમુદ્રને શોષવાની સ્વીકૃતિ આપી અને સંસાર બચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક ડોક્ટર ગિરીશભાઈ ઠાકર છે તેના કેટલાય એવા ઐતિહાસિક પ્રસંગોની વાર્તાઓની ઘટમાળને આરજેઆરના સ્વરમાં. આજે પણ પ્રભાસમાં સોમનાથના સમુદ્રના તટે સરસ્વતીને કાંઠે કૃતસ્મર પર્વત હયાત છે. એમાંથી બળવાની યાદરૂપે કાળા પથ્થરો નીકળે છે ને મૂર્તિઓ બને છે. કદાચ સમુદ્ર કાંઠે થયેલા જ્વાળામુખી ફાટવાનું આ નિશાન હોઈ શકે. સમુદ્ર સ્વયં પ્રગટ થવાની વાતો અનેક વાર પ્રભાસમાં થાય છે. આ ઘટના બની એ કદાચ સુનામી જેવી દરિયાઈ તોફાન આવ્યાનું સૂચક પણ હોઈ શકે. આપણે તો સરસ્વતીના મીઠા જળનું પાન કરવાનું અને જ્ઞાનામૃતનો આસ્વાદ લેવાનું યાદ રાખીએ. અહીંયા લેખક નોંધે છે કે મસ્તક ઉપર વડવાનલ લઈને સમુદ્ર તરફ જતી સૌમ્ય તેજસ્વીની માતા સરસ્વતીનું સુંદર શિલ્પ આજે અહલ્યાબાઈ વાળા શિવ મંદિરમાં શિવલિંગના બાજુમાં સુરક્ષિત છે. અદભુત રીતે આ પ્રકારને જે પણ લોકવાયકા અને ધાર્મિક વાર્તાઓ ત્યાં દંતકથા સ્વરૂપે અને કેટલાય એવા ગ્રંથોમાં સંગ્રહાયેલી છે તેને વાર્તા સ્વરૂપે લોકભોગ્ય બનાવવાનું લેખકના ફાળે જાય છે. તેમના પુસ્તકની નવી એટલે કે પ્રકરણ 3ની વાર્તા ગુરુ દક્ષિણા પણ આપણે માણીશું, પરંતુ અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પ્રકરણ 3 ગુરુ દક્ષિણા. સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ સોમનાથની પૃષ્ઠભૂમિમાં સર્જાયેલી કેટલીય ઘટનાઓ અને કેટલીય એવી કથાઓ ત્યાં સંગ્રહાયેલી છે તેની વાર્તા સ્વરૂપની આ શ્રેણી છે. ગુરુ દક્ષિણા. પૂર્વ ક્ષિતિજ પર દશે દિશાઓને સ્વર્ણિમ રક્તિમ બનાવતો અરુણ સાથે અશ્વોને લગામ ખેંચતો પ્રગટી રહ્યો છે. પંખીઓ નીડ છોડીને મધુર કલરવથી દિશાઓને જાગૃત કરી રહ્યા છે. કોઈ ખૂણેથી ગંભીર સ્વરમાં વેદ ધ્વનિ પવિત્રતા ફેલાવી રહ્યો છે. કિશોર વયના તેજસ્વી છાત્રવૃંદો ક્યાંકથી જળ લઈ આવતા, ક્યાંક ઇંગુદી ફળ તોડતા, ક્યાંકથી પુષ્પો વીણીને આમથી તેમ ત્વરિત છતાં ધીર ગતિથી ફરતા નજરે ચડે છે. પરમ શાંતિ છે પણ મૌનનો ભાર નથી, કોલાહલનો સદંતર અભાવ છે પણ ધબકતા જીવનનું ચૈતન્ય અણુએ અણુથી પ્રગટી રહ્યું છે. આવા મધુમય વાતાવરણમાં ઋષિ સાંદીપની પોતાની પર્ણકુટીરના પ્રાંગણમાં નિત્યક્રમ અનુસાર જ આસન પર વિરાજ્યા છે. આંખો બધી તરફ નિરીક્ષણ કરી રહી છે અને છતાંય જાણે કંઈ જ ન જોતા હોય તેમ પોતાની ભીતરમાં કંઈક શોધી રહ્યા હોય એમ જણાય છે. મુખમુદ્રા પર ધીર ગંભીર નિર્લેપતાપૂર્વકની પ્રસન્નતાનો ભાવ છે પણ આંખોના ઊંડાણમાં જાણે એક ઘેરી ઉદાસી રહી રહીને ડોકિયો કરી જાય છે. ત્યાં તો પર્ણકુટીરના પડખેથી જ બે કિશોરો, એક ઉદિત નવચંદ્ર જેવો ગૌર અને એક મેઘ શ્યામ, ગુરુજીના ચરણોમાં વંદન કરતા આવીને ઊભા છે. ગુરુજી પ્રણામ. ઓહો રામ કૃષ્ણ, આવો બેસો. અને પર્ણકુટીર તરફ મો કરી અવશ બોલી ઉઠે છે, જુઓ તો દેવી કોણ આવ્યું છે. કોણ હોય વળી? પર્ણકુટીરની બહાર પગ મૂકતા ગુરુમાતા કહે છે, અત્યારે અધ્યયન વેળાએ એ જ હશે નટખર કનૈયો, આવ્યો હશે મને પીડવવાને. વાતને આગળ વધારીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

માં આવું કેમ કહો છો? કૃષ્ણ જ બોલ્યા, આપને પીડવવાને, એટલે આપને કોઈ પણ પીડા થાય તે પહેલા આ બંને ભાઈઓ જગતનો ત્યાગ ન કરે? અરે દેવી, આવું અવળું કેમ કહો છો? આખા આશ્રમમાં તમારો સૌથી લાડકો તો આ કાનો જ છે ને, ગુરુજી કહે છે. અવળું બોલું છું? પેલી ગોપીઓને કેવી પીડા પહોંચાડી હતી તેની ખબર છે તમને? ના, તમને સ્થિત પ્રજ્ઞ પુરુષોને એની ખબર ન પડે, પણ અમને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. અરે દેવી, પણ એનું આજે શું છે? જો બંને કેવા રૂડા રૂપા

સુહામણા અને વળી વિદ્યાઓના તેજથી ઓપતા દેખાય છે. આવા શિષ્યો માટે તો બૃહસ્પતિ પણ કામના કરે એ જ છે ને. આવા રૂડા રૂપાળા સુહામણા અકારણ વહાલા લાગે તેવા પણ જશે. આજે જ હમણાં તમે જ સમાવર્તન સ્નાનનો આદેશ કરશો અને પછી મારી આ સૂની આંખો એમનો પીછો કરશે ક્ષિતિજ સુધી. અરે હા, આજે તો એમનો દીક્ષાંત દિવસ છે. હજુ હમણાં જ તો એમને આવ્યા નિહાળું અને થોડા સમયમાં વેદ ઉપનિષદ સહિત બધી જ વિદ્યાઓ 64 કળાઓ આત્મસાત કરી લીધી. કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને, એનો જ પ્રતાપ છે. ને માતા બોલી ઉઠ્યા, આજ તો વળી મારો પુત્ર છે તેજસ્વી. ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે. એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે. દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે. ક્યાં ખોવાય, જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો, વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દનો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓનો સ્વામી છે. અને બસ તે એમાં સરી પડે છે યાદોમાં ગુરુજી. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગુરુદેવ હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને તેને અધ વચ્ચે અટકાવી. ગુરુ સાંદીપની કહે છે, સમજી ગયો વત્સ, તું શું કહેવા માંગે છે? પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદથી જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા, અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે. ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. કૃષ્ણ અને બલરામના ગુરુજી સાથેનો આ સંવાદ અને ગુરુ દક્ષિણાની વાર્તાના અંશો બાકીના આપણે માણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી તમારે તમારા પ્રતિભાવ અમને 95-12-96-88 પર વોટ્સએપ કરીને સંદેશા સ્વરૂપે મોકલવાના છે. યાદ રાખજો, કોલ માટે નહીં પરંતુ વોટ્સએપ માટેનો આ નંબર છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને ઈમેલ થકી પણ તમે તમારા પ્રતિભાવ અમને મોકલી શકો. ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોનના આઈટ્યુન સ્ટોર પરથી અમારી મોબાઈલ એપ્લિકેશન રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરી દો અને રેડિયો ગાર્ડનના માધ્યમથી પણ તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. આ સાથે તમારા પ્રતિભાવ અમને મોકલવાનું બિલકુલ ચૂકતા નહીં. આ સાથે તમારા તમામે તમામ પ્રતિભાવો અમને મોકલવાનું ચૂકતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરીએ છીએ માનવીની પવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ પુસ્તકની અંદર ઘણી એવી વાતો છે કે જે આજના જમાનામાં તમે દરેક પળે અનુભવો છો, પણ આ પુસ્તક એવી રીતે લખાયેલી છે કે તમે એને ગમે એટલી વખત વાંચો, તમે એને ચોક્કસથી રિલેટ કરો. આપણે છેલ્લે વાત કરી હતી કે હવે કાળું થાકી ગયો છે, કામ કરી કરીને ઘર અને ખેતર બધું નથી સચવાતું, અને છેલ્લે પોતે નિર્ણય કર્યો છે કે છેવટે તો થાકી હારીને ભલી જોડે જ જીવન વિતાવવું પડશે. અને કાળું હવે ભલીને પોતાના ઘરે લાવવા માટે જઈ રહ્યો છે પોતાની સાસરીએ તો જાય છે, પણ સાસરીમાં કોઈ જમાઈને આપવા વાળો હુંકારો દેતું નથી. શું થાય છે કાળુના જીવનમાં, ચાલો જાણીએ. દિવસ મેર બેઠો ને વેલે છવાયેલી વાડો પીળા આસમાનની રંગના ફૂલની છવાઈ વળી. સુના ગામમાં ચેતન પુરાયું, સળવળાટ વધવા લાગ્યો. કોઈને ત્યાં કમાડ ઉઘડ્યા તો વળી આંગણામાંથી

કોઈ રાડ પાડી ઉઠ્યું, આ પાડી હજુએ બાંધી રાખી છે, તે ભેંસ આવશે તે ધવરાવી નહીં મેલે. જ્યારે કોઈ વળી છેક નાકેથી બૂમ પાડતું હતું, માં સામી આવજે, ભારે મરી ગઈ. માથે બે મણનો ભારો ને કેડમાં દોઢ વરનું છોકરું બૂમ ના પાડે તો શું કરે. લોકો પાછળ દૂજણી ગાયો ભાંભરતી આવતી હતી. ભેંસોને ફળીનું નાકું જોઈને પાડું સાંભળી આવ્યું હતું. ઢોર પાછળ શિયાળુ ખેડ ખેડી હળ પણ આવી પહોંચે. એક તરફ ગાય ભેંસ ભાંભરવા લાગ્યા, બીજી તરફ ભૂખ્યા રેડેલા પાડુરા. ગામ કામથી થાક્યા પાક્યા માનવીઓ ઢોરને માનતા અને ગાળો ભાંડતા ખેંચા ખેંચ કરી રહ્યા, તો બીજી બાજુ અફીણના ઘેનમાં ઘેરાઈ ઘોડિયામાં આખા દિવસમાં પુરાઈ રહેલા ભૂખ્યા બાળકોએ ચીસા ચીસને રાડા રાડ આદરી મૂકી ને એ ઘડી બે ઘડીની ધમાલે દિવસ પરની શાંતિનું એક સામટું સારટું વાળી નાખ્યું. કાળુનો કાકો સસરો એટલે કે રાજુનો પતિ એ હળ સાથે આવી પહોંચ્યો. પાછળ ભલી અને રાજુએ ઘાસના ભારત સાથે આવ્યા. ભલીએ કાળુને જોઈને મોં મચકોડ્યું ને પરમા કાકાની લાજ તાણી. જ્યારે રાજુએ ભરે મોંએ આવકાર આપ્યો, આવો કાકા બે જણા. હો ભા, ડોસા બોલ્યા કાળુને હોવે કહ્યું. બેઉ જણ ઘરમાં પેસ્તાની સાથે જ બેડા સાથે બહાર નીકળ્યા. કાળુ ઉભે ફળે જતી આ બે યુવતીઓને પાછળ તાકી રહ્યો, સરખાવી રહ્યો. રાજુ વહુવારું હતી, નવી સાસરે આવેલી એટલે એના અંગ પર નવા કપડાં હતા. ભલે પિયરમાં હતી એટલે જૂના કપડાં હતા, પણ એ કપડાં અદલબદલ કરી દેવામાં આવે તો એ કાળુને ખાતરી હતી કે ભલે કરતાં રાજુ એ મો જોતા તો લાગે એ પરથી પણ આ પેટ પરથી એ ચઢિયાતી લાગે. સાગના સોટા સરખી રાજુની ચાલમાં કંઈક ચમક હતી, લચક હતી. જ્યારે ભરેલ બદનવાલી ભલી બેઠી ચાલે ચાલતી હતી, વળાંક આવતા અદ્રશ્ય લોપ થયું, પણ કાળુની નજર તો ત્યાં જ ચોટી હતી. જાણે પાછા ફરતા ત્યાંથી એ નાકા પર ન પકડવાના હોય. અલબત્ત મગજ તો એનું જ કામ, એની સરખામણી કરે જતું હતું. એકનું મોં ટૂંકું કપાળ ને ગોળ મટોળ, અવાજ ઘોઘરો, તો બીજીના ગળામાં તો જાણે મોરલા ઢાંક્યા. મોં જરાક લાંબુ, અણિયાણી આંખો ને કેસુડાની પાંખડી સરખ્યું નાક. કાળુ આવે તો છે એની પત્નીને લેવા, પણ ભલી કરતા પણ રાજુની અંદર એનો જીવ વધારે છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

ઘડીકમાં તો બેઉ જણ પેલા ખૂણા પર ભરે બેડે આવતા નીકળ્યા. કાળુએ એ તરફ નજર માંડી, પેલી સરખામણી આગળ ચલાવી, પણ મોતો બેઉના લાજ કાઢેલા હતા. ભલીએ પરમાકાકાની લાજ કાઢી હતી, રાજુએ ફળાના વડેરાઓની. કાળુએ અંગનો આધાર લીધો. રાજુની જોવનાઈ લુગડામાં એ જાણે ખળખળ વહેતી હતી, જ્યારે ભલીની જોવનાઈ તો કાળુને સમજ જ ન પડતી. ઊંડા ધરાના પાણી વહેતા હોવા છતાંય એ વહેણની સમજ ન જ પડે ને. કાળુએ એક છૂપો નિસાસો નાખ્યો, મનમાં બબડ્યો, ફેર તો હોય જ ને, રાજુ મારા કરતા 2 વર્ષ નાની, જ્યારે આ તો મારા કરતા 2-3 ને રાજુ કરતા તો 4-5 વર્ષ મોટી. કાળુનો કાકો સસરો રાજુનો પતિ હુક્કો ભરી લાવ્યા અને કાળુને વળી રાજુ તથા રાજુના પતિની સરખામણી કરવા માંડી. એક તો દુબળું શરીર ને એમાંય ઉઘાડે અંગે ઓછું હોય એમ અવારનવાર પરમા કાકાએ તો કહ્યું પણ ખરું, માનો ન માનો પણ તમારા દેહમાં કંઈક તો બગાડ, ભાળ્યા હતા ક્યાંય દાણા. કાળુ માટે હવે આ સરખામણી કરવા જેવું ક્યાં રહ્યું જ હતું ને મનમાં ને મનમાં બળી રહ્યો હતો. આના કરતાં તો રાજુડીને શોક્યનું સાલે 60 દરજે સારું. વળી રાજુ પણ ઘરની બહાર નીકળતી ઢળકતા પાલવ નીચેના હાથમાં કંઈક સંતાડેલું હતું. કાળુ સમજી ગયો ઘીનો ખાલી પાસેરો છે, ક્યાંકથી લેવા જાય છે, અને વળી એનો જીવ બળ્યો. દાડી 2 દનમાં 2 વાર ઘી ખાનારી અહીંયા પરોણા માટે મહાબુસીબતે ક્યાંથી લાવશે? પછી ઘરનાને તેમાંય વહુના કરમમાં તો ઘી ખાવાનું ક્યાંથી જ હોય? વાત તો સાચી છે, રાજુ એક એવી છોકરી જે ચંચળ અને નાજુક હતી એ આજે કેટલી સમજદાર થઈ ગઈ છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો.

રાજાના પતિ તરફ નજર નાંખી લેતા મન સાથે બબડ્યો, અવતાર માએ ઘી નહીં ભાળ્યું હોય, ક્યાંય નાથ મેળાવે મળ્યું હશે એ માફ, ને ઉપરથી એ વળી ખેડૂતની મજૂરી, શરીર બાપડું ઓગળી ન જાય તો બીજું થાય શું. રાજુ ઘરમાં ઘી આપીને વળી બહાર નીકળ્યું. કાળુને થયું કાં તો ઘરમાં ઘઉં નહીં હોય, પણ આ વાર એની અટકણ ખોટી પડી અને એ પડત ન પરંતુ ઘરમાં ઘંટી ફરતી હતી. એ ખ્યાલ બે ચાર યુવતીઓ સાથે પાછી ફરેલી રાજુએ ખાલી હાથે જોઈ ત્યાં

જાવ્યો ત્યારે જ એને સમજ પડી કે કંસાના ઘઉં તો ઘરમાં ઘંટી નીચે ભરડાઈ રહ્યા છે. પણ ત્યારે આ જુવાનીડીઓને રાજુ શું કામ બોલાવી હશે? કાળુને કંઈક સમજ ન પડી. ઘડી પછી બે ચાર છોકરીઓ આવી પહોંચી ને એમને બારણામાં પેસતી નીકળતી ડોકાડોક કરતી એકબીજાને ધક્કા મારતી જોઈને કાળુ સમજી ગયો ગાળો ભાંડવાનો ગાણા ગાવાનો વિચાર છે. પણ ત્યાં તો ગાળું સાંભળ્યું. કાળુનો આત્મા કમળના ફૂલની જેમ ખીલી ઉઠ્યો. અને કેમ ન ખીલે? એક તો દસમની અજવાળી રાતની, તે શરદની, કોઈ વાર દૂધમલ ચાંદની જળાજળ, તો કોઈ વાર વાદળ નીચે ચડાઈને આવતા શ્યામલ અજવાળા, પવન ફેર પેલી ચાંદનીની જેમ ઘડીકમાં જોરનું લેરખું આવતું તો વળી ઘડીક ફરી ફર ફર કરી રહેતું. પણ આખા એ બધા કાળુના અંતરને આનંદ આપનાર તો ખાસ રાજુ જ હતી. ગામની યુવતીઓ ભલે ગાતી, પણ ગીત સૂચવનાર તો રાજુ જ હતી ને. જ્યારે બે પ્રેમી એકબીજાને પ્રેમ કરે છે છતાં છૂટા પડી ગયા છે, ત્યારે પણ એકબીજાનો કેટલો ખ્યાલ રાખે છે. આગળ શું થશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

ટાળોને ટીખણ કર્યા વગર ન રહેવાયું. જરા જોવો તોરો, મારા કાનમાં કડીઓ છે ક્યાં? બાણામાં ઝુમકું વળીને ઉભેલી એ છોકરીઓએ નેપથેમાંથી પાછળથી કોઈએ કહ્યું, કેડિયું કો કેડિયું? તમે તો મારું પૂરું સંભળવા નથી દેતી રી. અને વળતી કળી સુધરી. સાચું પૂછો તો કાળુનું ધ્યાન ગીત પરથી બીજી બાજુ ઉપર ઉતર્યું. રાજુ આ ગાળો વાહપણની ગણાવે છે કે દાજની? અને કાળું કંઈ આટલો નાદાન ન હતો કે ન સમજે, બલકે એ જાણતો હતો કે ગીતમાં ગવાય એ ગાળો વહાલની જ હોય. આ ગાળો ગાવામાં લગ્નના ટાણ, જુવાનો, યુવતીઓના ટોળા આગળથી પસાર થતા હોય ને કોઈને કોઈ કંઈક ટકોર કે છેડતી કરતા હોય તેવી યુવતીઓનું ધ્યાન દોરવા ગાળો ગવરાવી બીજા આગળ પોતાનું મહત્વ અંકાવવા. ત્યારે વાલ ઉપજે એવું છે શું? બલકે કાળુને હિસાબ તો જેમ પોતાને થતો હતો એમ રાજુને થવું જોઈતું હતું. સુરતા લેખ ઉલટા પડે એનું દુઃખ થવું જોઈતું હતું. જ્યારે આ તો હરતી ફરતી આવી પેલી જુવાનીઓએ આ ગીત યાદ કરાવી અને દેવરાવી જતી હતી. આ જુવાનીઓ ગીત તો ગાઈ રહી છે અને આગળ કાળુ ભલીને લઈને જ્યારે પોતાના ઘરે જશે ત્યારે શું થશે આપણે જાણીશું આ નાનકડા. જોડાયેલા રહો.

બારી માં નાવાનું પાણી કાઢ્યું છે પરમા કાકા? રાજુ બહાણા બહાર ડોકું કાઢી ટવકી. નાઈ આવ કાળિયા, પરમા ડોસાએ કહેવા ખાતર કહ્યું. એવું તે હોય, ઉઠો જાઓ, કાળુએ કહ્યું. ડોસાના ગયા પછી મળવા આવેલા ગામના માણસો પણ ગયા ને આ સાથે રાજુની લાજ નીકળી. જ્યારે કાળુની લગામે ઉતરી ગઈ, આ ગાળો દીતે તેને કંઈ મળે છે? કાળુએ શરૂ કર્યું. પેલી જ્યોતિઓ કિશોરીમાંથી એક અવાજ આવ્યો. રાજુ ટોળામાં હતી પણ અવાજ એનો ન હતો. હોવે, હજારે મોંઘી એવી અમારી ભલીબુને લઈ ગયા પછી આટલી ગાળોએ ન ભાંડીએ? કાળુની જીભે આવ્યું. બદલામાં એના લાખે લેખા નથી એવી રાજુ જતી કરવી પડી છે. પણ એમાં કહેવાનો કંઈ અર્થ ન હતો, ઉચિત પણ ન હતું. અને ગાળો દેવા કરતાં તો કંઈક વાત જ કરો ને કહેવું હોય સીધે સીધું કહો. રાજુએ પેલી છોડીઓને જ કહ્યું, કોબુન પેલું ગાણું સમજુ ને છોડીઓએ ઉપાડી. બસ હવે ધરાયા, કહી રાજુ ચાલતી થઈ ઘરમાં. પાછળ કાળુને ધોતીએ પાતલી વાળતા

આવી પરમાર ડોસાઈ ઉઠાડ્યો, જાનાઈ લે ભાચરિયામાં પાણી છે. કાવ તો રાહ જોઈ રહ્યો હતો, પણ ઘરના પાછલા વાડામાં જઈને જુએ તો રાજુ ત્યાં ન હતી. પાણા પર મૂકેલી ભીની ધોતલી બદલતા તે ટૂંકો ઉઠાવ્યો. પેલા ગરમ પાણીના વાસણ પાસે ઠંડા પાણીનો ઘડો હતો ને, એ જાણે ન દેખાણો. ટાડું પાણી આપજો. કાળુનો ગુસ્સો એ રાજુ ઉપર વધારે છે ને ભલી ઉપર ઓછો. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમ.

હાય રે નસીબ, રાજુની આશા રાખતો હતો ને ત્યાં તો ભલી આવી, હવે નાય કેમ પડે? ભાચરિયામાં તો પાણી એ ઉલટાનું જોઈતું હતું, એના કરતાં એ ટાઢું હતું, પણ હવે જો ના પાડે તો ભલીનું દાંતિયું જ ખાવું પડે, ત્યારે ચાળા શું કામ કરો છો? કાળું લોટો પાણી પડતા બસ બસ કરી પડ્યો, પણ જેના કામમાં એ છણકો એ ભલીએ ધીમેથી ઘડો નમાવ્યો હોય તો ને? ઓછું એમ રાજુએ બારણામાંથી પૂછ્યું, રેડિયોના ટાઢું પાણી? કાળુએ પાણી નહીં, ખુદ કાળું જ ઠંડો પડી ગયો, એને સમજ ન પડે. રાજુએ પેલું ગાણું ગવરાવ્યું એ જવાબ રૂપે કે પછી ને આ ટાઢા પાણીનો શું સવાલ? શું સાચે જ એ મારી આશા ઉપર ઠંડુ પાણી રેડવાનું કહેતી હતી? કાકી

ભત્રીજી બારણા આગળ ગુપસુપ કરતા હશે શું કામ? કાળુ એની 20 વર્ષની ઉંમરમાં એ આટલો છુપેલો કોઈ દિવસ ન પડ્યો હતો. એણે તમાચો મારીને મો લાલ કર્યું. કહો તો હું આવીને હસવા લાગું અને મદદ કરું? તમને હસતા આવડ્યું હોત તો વળી જોઈતું તો શું? રાજુ ટહુકી. આમાંય કાળુએ ઊંડો ભેદ જ લાગ્યો, પણ પોતાની જાતને એ ન માનવા દીધું. ના ના, એનામાં આટલી બધી સમજણ, બોલવાની આટલી સફાઈ હોય જ નહીં. આગળ શું થાય છે જાણે શું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બીજી બાજુ ઉડતો વિરોધ પણ હતો. તને શી ખબર, આ સાસરીમાં આવે આટલી બધી બદલાઈ ગઈ, ત્યારે 8-10 વર્ષમાં તો કેટલી બધી બદલાઈ જશે, પણ એના પછી તો તે તારી સાથે વાત કરવાની તાકાત નથી, અને શી ખબર પડે કે સંભળાઈ ના હોય. કાળુને ચોટ લાગી. બસ આ બાબત તો પૂછું છું ને છોડું, તું 3 ફેરા બોલી ને 3 ફેરામાં મને ભેદ લાગ્યો, માટે વાત સાચી ને? સાચે સાચ તારે કહેવું તો શું? ભેગા ભેગી પેલી નાનીઓ રાજુડીને લાવે એ વાત હવે તો અબોલા તૂટ્યા, એટલે પૂછવી ને આ સિવાય ઘણી બધી વાતો કરવી હતી, પણ લાગ તો મળવો જોઈએ. જમ્યા પછી એ સસરાને મદદ કરવા પરાણે ઉતારવા ખડે ગયો. પાછલી રાતે ફર્યો ત્યારે ગામ ફળી અને બધું શમશાનવત હતું. આંગણામાં ઢાળેલો પોતાનો ખાટલો, ખાટલા પર પેલી સફેદ ગોદડી, ઠંડી ઘાર, ખુદ તાપણું જ પરમા ડોસાની પાછળ ઝોકે ચડતું હતું. ઊંઘવા વળ્યું હતું. કુકડો બોલ્યો છતાંય કાળુને ઊંઘ ના આવી. કોણ જાણે કેમ ઝપકી ઝપકીને જાગતો હતો, જાણે કોઈના પગલા ન સંભળાતા હોય. પેલું કમાડ ઉઘાડવાનો અવાજ સંભળાયો અને એક વાર તો કોઈએને ઢંઢોળ્યો હોય એમ લાગ્યું. ચોથી વાર ઉઠ્યો તો સચમું જ પછેડી એ કોક હતું, પણ જુએ તો કોણ, દાંત વગરનો પરમો કાકો. અલે ઉઠ છોરા, દંત છો જે એટલો ચડ્યો? કાળો મો ઉપર દીપતી દીવાની જેમ ભૂલ થઈ ગઈ, સ્તબ્ધ બનીને બેસી જ રહે. રાજુએ દાંતણ આપ્યું ત્યારે એની નાડીઓ ને વિચારતંત્ર જાણે ચાલતું થયું. પરમો ડોસો ન હોત તો પણ જમાઈના માનમાં અમલ કોસંબા તો નીકળત જ. હા, આટલા માણસો ન ભેગા થત એ વાત અલગ હતી, ગામડાની આખી વાત જ અલગ છે, તેના રીત રિવાજો, એમની પ્રથાઓ અને આગતા સ્વાગતા. આગળ શું થાય છે જાણીશું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

કોફીના ઇજારા હમણાં જ થયા હતા, પણ એટલો બધો બંદોબસ્ત ન હતો. અરે, ખુદ સરકારી માણસ નટવરસિંહ હવાલદાર પણ અફીણ વેચવાનો ધંધો કરતો હતો. એટલે જ બે તોલા અફીણ કાળુના સસરા વતી ઉધાર કાઢી આપી. ગામના એક વૃદ્ધ માણસે વાટકામાં ઘૂંટવા માંડ્યું. ચારે પાચાર ખાટલાની ચોકડી ને વચ્ચે ભડભડ બળતું તાપણું. એ 15-20 માણસો વચ્ચે 5-7 હોકા ફરી રહ્યા હતા. 20-25 બાળકો પણ અડધો જીવ રમતમાં અને અડધો જીવ કશાકની લાલચમાં હોય એમ રમતા હતા. અફીણ સાથે એમને કોઈ નિસ્બત ન હતી, પણ પાછળથી વહેંચાનારા ઠુગારા સાથે જરૂર નિસ્બત હતી. કાળુએ અહીં કંઈ ચેન ન પડ્યું ને ઘરમાં ગયો. વાસી તો કરતી રાજુને કહ્યું, લાવો કંઈ ધાણીબાળી શેકેલી હોય તો, ચણા ન હોય તો? તમને કેમ આટલી ઉતાવળ છે? અમારા ઘરની લાજ વાલી એમ કરીશું. રાજુએ હસતા કહ્યું, પરોણાને ઘાટે બહાર જ બેસો ને. કાળુ ઘણો પ્રયત્ન કરે છે રાજુ સાથે વાત કરવાનો, અને હવે શું આ પ્રયત્ન સફળ થશે જાણીશું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, અને હું છું આરજે પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું વિડીયો સાથે.

0: ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95126688 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.